23 મીટર છે, એટલે કે 1314 કિલો હર્ષ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે ગુરુવાર, અષાઢ શુદ્ધ દિનાંક બીજ, શક સંવત 1948, એટલે કે 17 જુલાઈ 2026. આજે અષાઢી બીજ, કચ્છી નવવર્ષ. આપ સૌ શ્રોતાઓને આકાશવાણી ભુજ વતી કચ્છી નવવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ મણી કે કચ્છી નય ભરેજી હુંબ સે વધાઈઓ. અને આજની આ પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગલ સ્વરથી.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। શ્રોતા મિત્રો, હવે પછીની રચનાને સ્વર આપ્યો છે પિનાકિન શાહે।

0: આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતીનો વિષય છે કપાસની વાવણીમાં ધ્યાન રાખવાના મુદ્દા.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે કપાસની વાવણીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. મિત્રો, કપાસની વાવણી માટે જમીનની પસંદગી અને તૈયારીની વાત કરીએ તો કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમકાળી અને ગોરાળુ જમીન વધુ અનુકૂળ આવે છે. હળથી ઊંડી ખેડ કરી જમીનને ઉનાળામાં તપવા દેવી, દર 2-3 વર્ષે ટ્રેક્ટરથી ઊંડી ખેડ કરવાથી નિંદામણ અને રોગ જીવાત પર નિયંત્રણ રહે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ 10 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ભેળવવું. હવે કપાસની જાતની વાત કરીએ તો સ્થાનિક પરિસ્થિતિ મુજબ સરકાર માન્ય BT જાતો પસંદ કરવી જોઈએ. કેટલીક મુખ્ય જાતોની વાત કરીએ તો GTHH 49 બીજી 2014 બહાર પડેલી તલોદ કેન્દ્રની છે, તો ગુજરાત કપાસ સંકર 6-8-10-12 2012-15 બહાર પડેલી નવસારી સુરત કેન્દ્રની છે, અને ગુજરાત કપાસ સંકર 24-26 જે 2021-22 બહાર પડેલી છે. GTHV 13-28 સાંકડા અંતરે વાવેતર માટેની નોન BT જાત છે. હવે મિત્રો, વાવેતરનો સમય અને પદ્ધતિની વાત કરીએ તો BT કપાસનું વાવેતર જૂન જુલાઈ માસમાં કરવું હિતાવહ છે. ગુલાબી ઈયળના ઉપદ્રવથી બચવા માટે પિયતની સગવડ હોય તો પણ બહુ વહેલું વાવેતર કરવું નહીં. અંતર અને બીજના દરની વાત કરીએ તો સામાન્ય વાવેતર માટે 120 cm x 45 cm અંતર 1.5-2 kg બીજ હેક્ટરે વાપરવું. સાંકડા ગાળે વાવેતરમાં 90 cm x 45 cm અથવા 60 cm x 45 cm અંતર રાખવું અને 8-10 kg બીજ હેક્ટરે વાપરવું. પોષણ વ્યવસ્થાપનની વાત કરીએ તો વધુ નફો મેળવવા માટે કપાસને સમયસર ખાતર આપવું જરૂરી છે, જેમાં નાઇટ્રોજન હેક્ટર દીઠ 320 kg 64 kg 5 સરખા હપ્તામાં 30, 45, 60, 75 અને 90 દિવસે આપવું. એવી જ રીતે પોટાશમાં 120 kg પોટાશ પાયામાં આપવાની ભલામણ છે. જમીનની ચકાસણી મુજબ સલ્ફર, મેગ્નેશિયમ, લોહ અને ઝીંક આપવા. જૈવિક ખાતરમાં એઝોટોબેક્ટર અને PSB બેક્ટેરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે. પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો મિત્રો, કપાસ લાંબા ગાળાનો પાક હોવાથી વરસાદ બંધ થયા પછી પિયતની ખાસ જરૂર રહે છે. ખાસ કરીને ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસ સમયે ભેજની અછત ન વર્તાવી જોઈએ, અન્યથા ફૂલ જીંડવા ખરી જાય છે, કારણ કે આ કટોકટીની અવસ્થા છે. વરસાદ બંધ થયા પછી ભારે કાળી જમીનમાં 20-25 દિવસે અને ઘોરાળુ જમીનમાં 15-20 દિવસના અંતરે પિયત આપવું. ખાસ સાવચેતીની વાત કરીએ તો પેકિંગમાં મળતા બીજને પહેલેથી જ બીજ માવજત આપેલી હોય છે, તેથી વધારાની માવજતની જરૂર નથી. રાસાયણિક ખાતરો જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે સાંજના સમય આપવા વધુ ફાયદાકારક છે. આ પ્રમાણે ખેતી કરવાથી ખેડૂતો કપાસના પાકમાં મહત્તમ ઉત્પાદકતા અને આર્થિક ફાયદો મેળવી શકે છે. તો મિત્રો, ભારત અને ગુજરાતમાં કપાસ એક મહત્વનો રોકડીયો પાક છે. વિશ્વસ્તરે કપાસના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે અને ગુજરાતમાં આશરે 26-30 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે, જેમાં 80%થી વધુ હિસ્સો BT કપાસનો છે. જો ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે તો ઉત્પાદકતામાં મોટો વધારો મેળવી શકે છે. તો મિત્રો, આ રીતે કપાસની વાવણીમાં ધ્યાન રાખીશું તો કપાસનું સારું એવું ઉત્પાદન મેળવી શકાશે.

0: કપાસની વાવણીમાં ધ્યાન રાખવાના મુદ્દા. આ વિષય પર સંદર્ભ સાહિત્ય આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે રામચરિત માનસ ગાન. કલાકાર સુરેશ વાડકર અને રામકૃષ્ણ ચંદ્રેશ.
1: એપિસોડ નંબર 361 361.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળ આરતી કરી. અવૈધ સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર શહેરના તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર વાજતે ગાજતે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
1: ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.
0: મંગળા આરતી બાદ ભગવાનને ત્રણે રથમાં બિરાજમાન કરાવાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે. સવારથી જ રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ભક્તજનોની કતારો લાગી છે. અભેદ્ય સલામતીની વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક રથયાત્રા યોજાઈ રહી છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવાઈ હતી. ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિંદવિધિ કરી અને રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. પ્રસ્થાન પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને રથને ખેંચવા માટે અંદાજે 1000-1200 ખલાસી ભાઈઓ સામેલ છે. જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણા પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તોજનોની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવી. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે મળસ્કા આરતી કરવામાં આવી. સંતો મહંતોને મોટી સંખ્યામાં ભક્તજનોએ મંગળા આરતીનો લાભ લીધો. આજે અષાઢી બીજના પાવન પર્વ પર અલગ અલગ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ ખડેપગે છે. તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને કુકરમુંડામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છી માંડવો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા હમીરસર તળાવ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે. તો માધાપર અને ગાંધીધામ સહિતના સ્થળે પરંપરાગત રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. સુરત

0: જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું. આ પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
1: જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખ થી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે.
0: આ સાથે જ હર્ષ સંઘવીએ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં કરાયેલી ઘાસચારાને લગતા નિર્ણયની માહિતી આપતા કહ્યું, પશુધનને ઘાસચારાની કોઈ સમસ્યા ન પડે તે માટે ઘાસચારાના પુરવઠા અને વિતરણની સત્તા સીધે સીધી કલેક્ટરને અપાઈ છે.
1: રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાળાઓ, પાંજરાપુલો અને પશુધનના રક્ષણ માટે એને ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધે સીધી કલેક્ટરને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તેમના જન્મદિને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી. ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ 2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું. તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પણ પ્રસ્તુત કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે કાર્યરત પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ત્રિપહિયા સાયકલ, 2 સાખી, કૃત્રિમ અંગ, ઓર્થોસિસ, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો જેવી ઉપયોગી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. ભાવનગરમાં કાર્યરત આ પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મેળવવામાં સરળ અને સુલભ સેવા પૂરી પાડશે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 45 કિલોગ્રામ અખાદ્ય તેલ, 15 કિલોગ્રામ પ્રીમેક્સ પેસ્ટ તથા 75 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું ખાદ્ય નિરીક્ષક NP જસરોલિયાએ જણાવ્યું હતું.
2: આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા, તેમજ ખાદ્ય તેલ નો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવાનું હળવું દબાણ સક્રિય થતાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વડા એકે દાસે દર્શાવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપરાડા અને પારડીમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ રમવામાં આવશે. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા 21 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક 5.99 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય, તેમજ આણંદના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક 7.15 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનની શરૂઆત થશે. આ સાથે ડભોડા ખાતે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પુનઃવસન ગૃહનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે હાઈટેક સનરાઈઝ સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશના 12 મોટા નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની વોલીબોલ ખેલાડી રાજલ વાળાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એવીસીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી

0: આજાશાલી વીજે કચ્છ નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ જગદીશ સિંહના સ્વરમાં આ રચના સાંભળીએ.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય અષાઢી બીજ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ.
1: ગગન ગાજે ને મોરલા બોલે, મથે ચમકે તી વીજ, હલો પાંજે કછડે મેં આવી અષાઢી બીજ. અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે. આજે દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજનું પર્વ ઉજવી રહ્યા છે. મેરુ, મહેરામણ અને મરુભૂમિ એટલે કે પર્વત, સાગર અને રણનો ત્રિવેણી સંગમ ધરાવતા કચ્છ જિલ્લાના નિવાસીઓ આજે કચ્છી સંવત 2083 નવા વર્ષના વધામણા લઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. કચ્છી નૂતન વર્ષ અનેક રીતે વિશિષ્ટતા ધરાવે છે. તેનો આરંભ વિક્રમ સંવત કરતા 4 મહિના પહેલા થાય છે. સદાય મેઘ તરસ્યા મુલક એવા કચ્છમાં જો અષાઢી બીજના દિવસે મેઘ મહેર થાય તો જાણે કે સોનામાં સુગંધ ભળે છે. અષાઢી બીજ વાદળકા વીજ એટલે કે અષાઢી બીજના દિવસે આકાશ વાદળાચ્છાદિત હોય તેમજ વીજળી ચમકારા મારતી હોય તો કચ્છી માળુઓ સારા વરસાદના શુકન માને છે. કચ્છી નૂતન વર્ષના પ્રારંભ અંગે ઐતિહાસિક અને પૌરાણિક કથાનકોમાં જણાવ્યા મુજબ કચ્છની રાજધાનીને જામલાખા ફૂલાણીએ કેરાકોટ ખાતે ફેરવી નાખી હતી. આ રાજવી ધરતીનો છેડો ક્યાં અને કેવો હશે તેની શોધ કરવા પોતાના સાથીઓ સાથે પ્રવાસે નીકળી પડ્યા હતા. 6 મહિનાના રઝળપાટ પછી તેઓ પરત ફર્યા. તે દિવસે અષાઢી બીજ હતી. ધરતી માતાએ ઓઢેલી લીલી ચૂંદડી જોઈને તેમનું કવિ હૃદય અત્યંત પ્રસન્ન થયું અને આ દિવસને કચ્છી નવું વર્ષ જાહેર કરીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અષાઢ મહિનાને સંસ્કૃત સાહિત્યમાં કવિરાજ કાલિદાસથી માંડીને અનેક કવિઓ વિદ્વાનોએ બિરદાવ્યો છે. લોક સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં અષાઢ મહિનાને ખૂબ લડાવ્યો છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને ભગિની સુભદ્રાજી સાથે રથમાં બેસી નગર યાત્રા કરવા નીકળે છે. કચ્છ શબ્દનો બીજો અર્થ કાચબો થાય છે. કચ્છ પ્રદેશનો ભૌગોલિક આકાર પણ કાચબાને મળતો આવે છે. કચ્છ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક રીતે અન્ય પ્રદેશોથી ઘણી જ વિવિધતા ધરાવે છે. સદીઓથી કચ્છ દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડા, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓ તેમજ પરદેશી આક્રમણો જેવી માનવ સર્જિત આફતોનો સામનો કરતું આવ્યું છે અને તેથી જ કચ્છી માળુઓ ખમીરવંતા બન્યા છે. કચ્છી સંવત 1605 માગસર સુદ 5મના દિને રાજગાદીની સ્થાપના થઈ ત્યારથી કચ્છી નવા વર્ષની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. કચ્છી માળુ કચ્છ બહાર ગમે તે પ્રદેશ કે વિદેશમાં વસતો હોય છતાં પણ કચ્છી નવા વર્ષને પ્રેમથી ઉજવે છે. ત્યારે આજના દિવસને યાદગાર બનાવવા ભુજના હમીરસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ કાર્નિવલ વિશે આ મુજબ કહ્યું.
2: અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે. સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું.
1: મીઠું અસાંજો કચ્છ, મીઠા અસાંજા માળું, મીઠી અસાંજી કચ્છી બોલી અને મીઠી અસાંજી પ્રીત, હેપી અષાઢી બીજ મળી કે નય વરેજી વધાયું.
0: અષાઢી બીજ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું. સંપાદન

अशरफ नथवाणी, पठन शीतल वैष्णव। પ્રાસંગિકનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સાંભળશો સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ કચ્છી નવા વર્ષ અસાઢી બીજની સૌ શ્રોતાઓને શુભેચ્છાઓ સાથે સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કચ્છમાં અને કચ્છ બહાર વસતા કચ્છી લોકો આજે અષાઢી બીજથી આરંભાયેલા કચ્છી સંવત 2083ના નવા વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહ્યા છે. રાજાશાહી યુગમાં રાજ દરબારમાં થતી ઉજવણી હવે લોકોના દરબારમાં એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી થાય છે. દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. કચ્છી નવા વર્ષ નિમિત્તે ભુજમાં છેલ્લા 2 વર્ષથી યોજાતા સાંસદ કાર્નિવલે આ ઉજવણીમાં નવું આકર્ષણ ઊભું કર્યું છે. હમીરસર તળાવને કિનારે આજે સાંજે યોજાનારા કાર્નિવલમાં 50થી વધુ ઝાંખીઓ અને 1200થી વધુ કલાકારો કચ્છના વૈભવને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરશે, જે જોવા મોટી મેદની ઉમટી પડશે. હમીરસરના કિનારાને રોશનીથી ઝળહળતો કરાયો છે. ભુજ ઉપરાંત જિલ્લામાં તેમજ જિલ્લા બહાર અન્ય નગરો અને ગામોમાં તેની ઉજવણી થશે. નખત્રાણા તાલુકાના થાનજાગીર ખાતે ગઈકાલથી અષાઢી બીજની ઉજવણી શરૂ થઈ છે. મુંબઈની કચ્છ શક્તિ સંસ્થા દ્વારા વર્ષોની પરંપરા મુજબ સન્માન કાર્યક્રમ યોજાશે. કચ્છના વિવિધ ક્ષેત્રની 21 જેટલી વ્યક્તિઓનું સન્માન કરાશે. આજે રથયાત્રા પર્વ ઉજવાઈ રહ્યું છે. ભુજ નજીક માધાપર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રથયાત્રા નીકળશે. દરમિયાન અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નગરચર્યાએ નીકળી છે, ત્યારે ભગવાનનું મોસાળ ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યું છે. રથયાત્રાને લઈને સજ્જડ સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદી વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર સેટા અને સામાજિક સુરક્ષા કરાર ભારત યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આ કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSME નવી ગતિ આપશે અને UKના બજારમાં ઘણા ગતિશીલ ક્ષેત્રો મજબૂત પ્રવેશ મેળવશે. ભારત અને યુનાઇટેડ કિંગડમના સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સેટા ગઈકાલથી અમલમાં આવ્યો છે. પહેલા દિવસે ભારતમાંથી $140 મિલિયનની વસ્તુની નિકાસ યુનાઇટેડ કિંગડમમાં થઈ રહી છે. આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે, જે બંને બાજુ બજાર એક્સેસમાં તકો ખોલશે. ગઈકાલે ગુજરાતના અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેન્ટ નર ડેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાનો કર્યો. કાપડ, ચામડું, દવાઓ અને એન્જિનિયર ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે. કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7 દિવસીય વિશેષ યુવા આપદા મિત્ર સ્કીમ તાલીમનું શિબિરનું આયોજન માધાપર યક્ષ મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જે હેઠળ યુવાનોને 20 જુલાઈ સુધી બેઝિકથી એડવાન્સ કક્ષાનું પ્રશિક્ષણ અપાશે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કચ્છ અને સ્પીપા રાજકોટના સંયુક્ત સંકલનથી 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં NSS કચ્છના વિવિધ કોલેજના 102 ઉત્સાહી તાલીમાર્થીઓ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈ એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ એક કચ્છમાં વિવિધ સ્થળે વરસેલા હળવા ઝાપટાએ સારા વરસાદની આશાને પ્રબળ બનાવી છે. ગઈકાલે જિલ્લામાં સતત બીજા દિવસે વાદળિયા માહોલ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં ઝરમરથી લઈ હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે 5 દિવસ કચ્છમાં કેટલાક સ્થળે હળવાથી વરસાદ વરસવાની આગાહી કરી છે. ધૂપછાંવના માહોલ વચ્ચે જિલ્લામાં પવનની ઝડપ ઘટતા ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. જિલ્લા મથક ભુજ, ભચાઉ, નખત્રાણા, રાપર તાલુકામાં વિસ્તારોમાં ઝાપટા વરસ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વન ડે મેચ આજે સોફિયા ગાર્ડન કાર્ડિફ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. પ્રથમ વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીમાં 100 સરસાઈ મેળવી છે.

અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની આગેવાની તળેના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લઈ કચ્છના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવવા વગેરે મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શહેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ લોકોથી લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. બ્રસેલ્સમાં યોજાયેલી ભારત બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની પ્રથમ બેઠકમાં માળખાગત અને વ્યાપક ભાગીદારી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક સંવાદના ઉદઘાટન સત્રની સહઅધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ યુરોપિયન બાબતો અને વિકાસ સહકાર મંત્રી મેક્સિમ પ્રોવેટ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે, તેમ તેમ ભારત યુરોપિયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી પ્રોવેટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જિયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત યુરોપિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક ભારત ઇયુ મુક્ત વેપાર કરાર FTA સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી અને ગતિશીલતાને મજબૂત રીતે આગળ વધારશે. તેમણે બ્રસેલ્સમાં ત્રીજી ભારત ઇયુ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ભારત અને ઇયુએ એકબીજા સાથે વિશ્વાસ કેળવ્યો છે અને હવે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો પર પ્રથમ નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત ઇયુ મુક્ત વેપાર કરારને વાજબી, સમાન અને સંતુલિત ગણાવ્યો, જે બંને દેશોના દરેક ક્ષેત્રને લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. બાદમાં પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી 5,470 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન પણ કરશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને તેમના

0: ભાઈ બહેનો રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારુ સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પણ આજે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આરંભ થયો છે. અમદાવાદના જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: अहमदाबाद में आज आषाढ़ शुक्ल द्वितीया के पावन अवसर पर सदियों पुरानी परंपरा के अनुसार भगवान जगन्नाथ जी की 149वीं वार्षिक रथ यात्रा धार्मिक उत्साह और उल्लास के साथ निकाली जा रही है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज जमालपुर स्थित ऐतिहासिक जगन्नाथ मंदिर में सुबह मंगला आरती में भाग लेकर भगवान का आशीर्वाद लिया. इसके बाद मुख्यमंत्री भूपेंद्र पटेल ने सोने के झाड़ू से रथों का मार्ग साफ करने की प्रतीकात्मक रस्म पहिन विधि सम्पन्न कर रथ यात्रा को रवाना किया. रथ यात्रा की सुरक्षा सुनिश्चित करने के लिए स्थानीय प्रशासन ने अभूतपूर्व सुरक्षा इंतजाम किए हैं. इसके साथ ही त्रिस्तरीय सुरक्षा चक्र में AI आधारित क्राउड मॉनिटरिंग, CCTV कैमरा और ड्रोनों के जरिए पूरे मार्ग पर कड़ी निगरानी की जा रही है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે લાલ કિલ્લા સંકુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે. 15 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પાસધારકોને જ લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશવાની અને ઉજવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR_news_ABAD ફોલો કરશો. ભારતના અમન શહેરાવતે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાર્ક ઇમ્રે વર્ગા જાનોસ અને કોગાઝ ઇસ્તવાન મેમોરિયલ 2026 કુસ્તી સ્પર્ધામાં પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પુરુષોની 61 કિલોગ્રામ શ્રેણીમાં દીપક અને 65 કિલોગ્રામ શ્રેણીમાં વિશાલ કાલીરામાણે કાંસ્યચંદ્રક જીત્યા છે. આ સાથે જ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતની મેડલ સંખ્યા 3 થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ આજે પણ તેમના પોતપોતાના મુકાબલા રમશે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
2: અષાઢી બીજના પાવન પર્વે જય જગન્નાથના જયઘોષ સાથે નીકળી રહેલી રથયાત્રા અને સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી જેવા સમાચારો અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચાર લખે છે, સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી, ફ્રાન્સમાં કરી ગરમીથી ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરાયા. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, રશિયાથી ઓઇલની ખરીદી, ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદી શકે. ફૂલછાપ સમાચાર લખે છે, આજે જગન્નાથજીની નગરચર્યા, અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:32 મિનિટે કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ, જેમાં મ્યુલ એકાઉન્ટ આ વિષય પર આપ માહિતી સાંભળી શકશો. પ્રસ્તુતિ જીગર જોબનપુત્રા. 8:45 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સવારે 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

નવ અને 32 મિનિટે કાર્યક્રમ સંતવાણી. આજના કલાકાર હેમુ ગઢવી. 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10 અને 45 મિનિટે લોકસંગીત આપ સાંભળી શકશો.

अग्यारवागे कच्छी फोन इन प्रस्तुति स्मिता गांधी बपोरे 12:02 ગારી ફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, તેમજ 1:30 મિનિટે ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

સાંજે 6:30 વાગે યુવાન શ્રોતા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવવાણી, 7:20 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો. આજના આ ગામનો ચોરો કાર્યક્રમમાં બળુકો ધાન બાજરી આ વિષય પર માહિતી અપાશે. રાત્રે 8 વાગ્યાથી અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કાર્યક્રમો આપ સાંભળી શકશો.

હવે જોઈએ હવામાન સમાચાર. તો આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ તાપમાન 33.7 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન સમાચાર પૂરા થયા.

0: આરંભ. હમીસર તળાવને કિનારે આજે સાંજે યોજાનારા કાર્નિવલમાં 50 વધુ ઝાંખીઓ અને 1200 વધુ કલાકારો કચ્છના વૈભવને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરશે. ભારતના સેમિકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તર પ્રદેશમાં 46 કિલોમીટરમાં 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર ગઈકાલથી અમલમાં. અમદાવાદ, સુરત અને ભરૂચથી ઉત્પાદનનો પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો. પેલેસ્ટાઇન યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું. પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાને કેન્દ્ર સરકારની મંજૂરી. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7 દિવસીય વિશેષ યુવા આપદા મિત્ર સ્કીમ તાલીમ શિબિરનું માધાપર યક્ષ મંદિર ખાતે આયોજન. જે હેઠળ યુવાનોને 20 જુલાઈ સુધી બેઝિકથી એડવાન્સ કક્ષાનું પ્રશિક્ષણ અપાશે. અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની આગેવાની તળેના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લઈ કચ્છમાં વરસાદ ખેંચાતા કચ્છના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા વગેરે મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ. રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ આજે સોફિયા ગાર્ડન કાર્ડિફ ખાતે રમાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30
1: આકાશવાણી જો હી ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ હલો કર્યો ઘાલ કાર્યક્રમ સુણધલ મણી ભાભેન રે.

આકાશવાણી ભુજ છે. હેલો કર્યું ગાલ કાર્યક્રમજી અંદર પણ નવા નવા વિષય જી ગાલ કરતા હતા. હજ પણ વરી એડો જકડો વિષય ખણી ને આ સામે આવ્યો અહીંયા. અજી ગાલ આય સાયબર ક્રાઇમ જી, સાયબર ક્રાઇમ જી ગાલ આય, સાથે સાથે એડી ગાલ આય કે જે પાકે જાણે અજાણે કેડી રીતે છેતરે હતી અને કેડી રીતે પા કોઈ જી ગાલ મેં અચીવ નહોતા એન વિશે જી ગાલ પાકે કરી. તો અજ જે ગાલ આય એન મેં સૌથી પહેલા તો એડે વિષય જી ગાલ આય કે જેન જી અંદર પાકે બેંક અકાઉન્ટ વિશે જી માહિતી ઉણી કરે. સૌથી પહેલા હું ગાલ કરીયા તો મ્યુલ એકાઉન્ટ રેકેટ જી ગાલ અજા હું કરે વારો. ઘણા લોકો કે એડો આય કે સાયબર ગુનેગાર અથવા તો સાયબર ક્રિમિનલ ખાલી હેકિંગ કરીએ તા કમ્પ્યુટર જો ઉપયોગ કરીએ તા અને કોઈક સાયબર ક્રાઇમ કરી વજે તા અને એ સાયબર ક્રાઇમ જડે થીએ તડે પા એન જો ભોગ ન બનો, એટલે કે કમ્પ્યુટર કે ઇન્ટરનેટ પા ન વાપરતા હોય તો પા એન જો ભોગ ન બનો. પણ આને એ ગાલ સાવ ખોટી. જો પા બેંક અકાઉન્ટ વાપરો તા તો શક્ય થાય કે પા સાયબર ક્રાઇમ જો ભોગ બની શકો. તો હાણે બેંક અકાઉન્ટ તો એ જમાનામાં મળે જ વાપરે હતા. એમ જો મતલબ એથી એ તો કે કોઈ પણ માળું કાઢે પણ સાયબર ક્રાઇમ જો ભોગ બની શકે. તો સૌથી પહેલા પા નેરો કે મ્યુલ એકાઉન્ટ કુરું હોય. તો સરળ ભાષામાં પાછો તો કોઈ વ્યક્તિ જો બેંક અકાઉન્ટ પૈસા ટ્રાન્સફર કરેલા અથવા તો સાયબર ક્રાઇમ કરેલા કરીને કોઈ વ્યક્તિ સાયબર ક્રિમિનલ કે અકાઉન્ટ દે તો ભાડે દે તો અથવા તો અજાણ દે એમ જો ઉપયોગ થઈ વને તો ઈ અકાઉન્ટ કે મ્યુલ અકાઉન્ટ જે મેં છે. મ્યુલ જો અર્થ એડો હોય કે એન જો જે હેન્ડલિંગ આય એન જો જે વહન આય એ બેઉ માળું કરે. સાયબર ક્રાઇમ મેં મ્યુલ અકાઉન્ટ એ એડો અકાઉન્ટ આય કે જેનમાં ગુનેગાર જો કો હોય એ પૈસા ટ્રાન્સફર કરેલા કરીને અથવા તો બે કે છેતરેલા કરીને એનો ઉપયોગ કરે. ગુનેગાર સીધો પંજે ખાતે મેં એ પૈસા નતો ગણે, મ્યુલ અકાઉન્ટ મેં એ પૈસા ગણેતો અને ત્યારબાદ એ ખાતે મેંથી અલગ અલગ જગ્યાએ તે એ પૈસા મોકલે, જેનથી કરીને સામાન્ય જે પણ માળું હોય એમ કે ન ખબર પે કે સાયબર ક્રિમિનલ જો કો હોય કડા કડા પૈસા ટ્રાન્સફર કે. મ્યુલ એકાઉન્ટ કેવી રીતે બનાય મેં અચેતો. સૌથી પહેલા તો જો સાયબર ક્રિમિનલ આય એ સોશિયલ મીડિયા ટેલિગ્રામ અથવા વોટ્સએપ તે કોઈ પણ જાણ દે અજાણ દે લોકો જો સંપર્ક કરે તો એ લોકો જે સંપર્ક કરીએ હતા એની જે આખી ટીમ વેતી અને એ ટીમ પાકે એવી રીતે સંપર્ક કરે હતી કે તમારું જે બેંક અકાઉન્ટ જે બનેલો હોય એ થોડા દિવસ લાય મૂકે ખપે તું એને મેં દર મહિને

2000 જો કમિશન જ દો. આંખે ખીંજ કરે જો ના, ફક્ત આ જો એટીએમ કાર્ડ અને જો કો સિમ કાર્ડ જે પા અકાઉન્ટ ખોલેલા કરીને જે નંબર જો ઉપયોગ કરતા છે, ઈ સિમ કાર્ડ અને ઈ અકાઉન્ટ જો એટીએમ કાર્ડ ઈ અસા કે દો. હાણે સ્વાભાવિક ગાલ હે, અજે જમાને મે કીએ કરે વગર જો 2000 રૂપિયા પાકે મળતાવે તો કોઈ પણ માડું કે અહીંથી કે ભાઈ હાણે મુકે એકડો અકાઉન્ટ જ ખોલાય જો હે, સે પણ ઈ અકાઉન્ટ જી અંદર કોઈ બેલેન્સ તો રખે જી નહીં, અને એનમે હું અકાઉન્ટ મેં એડે એડા નંબર વજી દીધો છે અથવા તો નવો સિમ કાર્ડ ઘણી ગંદો છે, અને એ સિમ કાર્ડ જો નંબર એ અકાઉન્ટ મેં વજી દીધો છે અને એ સિમ કાર્ડ અને એ અકાઉન્ટ એ બે કે દઈ દીધો છે, તો મૂકે ઘર વઠે 2000 રૂપિયા કમિશન મળી દો. અને એ લોકો ગાલ પણ એવી રીતે કરી હતા કે ભાઈ અસી જે કામ કર્યો હતા એનમે અસા કે કરવું હોય કે ઘણા મળે અકાઉન્ટ જે જરૂરત પે, અને અસા કરો ટ્રાન્ઝેક્શન એટલા મળે ઇન કે અસી નોર્મલ અકાઉન્ટ જેટલા પણ અહીં નસા જાય એ મળે મેં લિમિટ અચીવ નથી, એટલે અસા કે કરવું હોય કે અકાઉન્ટ જે જરૂર પે, અને અકાઉન્ટ મેં અસી ટ્રાન્ઝેક્શન કરતા છીએ મળે વાઇટ જો ટ્રાન્ઝેક્શન ઊંધો, અને આ કે કરો કરે જો કી જ ના કરે જો આ કે દર મહિને 2000 રૂપિયા અસી દઈ દી નહીં, તો પા ક્યાં થી કે સચી ગાલ હે હાણે પાઈ એમ કે ઓળખો હતા અથવા તો પાકે ખબર હે કે એ વ્યક્તિ પાકે 2000 રૂપિયા દેવારી હે, તો પા એમ કે અકાઉન્ટ દઈ દઉં. અને એમને કેવડો હોય ખબર હે કે ઘણી વખત એડો થઈએ કે પાકે વાસ્તવિક ઉદાહરણથી પાઈ વસ્તુ સમજો ને તો પાકે ખબર પે કેવી રીતે ખરેખર થઈએ. તો ધારો કે કોઈ એકડી વ્યક્તિ હે એની સાથે ઓનલાઈન ફ્રોડ કરે મેચ હતો, અને એ જો કો ઓનલાઈન ફ્રોડ હે એને મેં ધારો કે 15 લાખ રૂપિયે જો કે 2 લાખ રૂપિયે જો ફ્રોડ થયે, અને એ વસ્તુ કેવી રીતે થઈ કે એનમેથી જે રૂપિયા 5 લાખ ઊંધા એ પેલે મ્યુલ અકાઉન્ટ મેં વંદા, 2-5 લાખ હે એ 2 મ્યુલ અકાઉન્ટ મેં વંદા, અને 3-5 લાખ હે 3 મ્યુલ અકાઉન્ટ મેં વંદા. એને પૂછ્યા એ ક્રિપ્ટો કરન્સી અથવા તો બે કોઈ દેશ મેં મોકલી દને વેચતા, એટલે જડે પોલીસ તપાસ કરતી તડે સૌથી પહેલા એમ કે મ્યુલ અકાઉન્ટ મળ દો, અને એન જો ઓનર અથવા તો એમને જો કોઈ નંબર કે જો કોઈ રજીસ્ટર્ડ ઊંધા એ તો એડે માળું જાવ ઊંધા જેમ કે વચાડે કે ખબર પણ નહીં હોય કે ખરેખર એ જે મુજે અકાઉન્ટ મેં પૈસા આયા એ ખરેખર છેતરપિંડી જાય પૈસા, એટલે એમને કરો થઈ હતો કે એ લોકો સુધી કોઈ પણ તપાસ એજન્સી ન પૂછે એનલાય કરીને એ લોકો મ્યુલ અકાઉન્ટ જો ઉપયોગ કરી હતા. મ્યુલ અકાઉન્ટ મેં એ લોકો પૈસા ટ્રાન્સફર કરી હતા. એને પૂછ્યા ઓડાથી એ લોકો વિદેશ મેં ક્રિપ્ટો કરન્સી મેં અથવા તો જેડી તેડી જગ્યાએ તે પૈસા મોકલી દીયા હતા, જેથી કરીને એ લોકો સુધી તો પોલીસ અથવા તો તપાસ એજન્સી કડે પૂછે જ ના, કોઈ જડે એ મળે વસ્તુ જો પર્દાફાશ થઈ હતો અને જડે એ વસ્તુ સામે હચે હતી તડે ખરેખર જે નિર્દોષ માળું વેતો કે જેમ જો અકાઉન્ટ એ વસ્તુ મેં વપરાંધો વેતો એ માળું તપાસ એજન્સી જે હાથે ચડે તો, અને ખરેખર તો એમ કે ખબર જ નહીં કે એમને જો કોઈ પૈસા આયા એને જો કોઈ ટ્રાન્ઝેક્શન થયા એ મળે સાયબર ક્રાઇમ જ પૈસા. હાણે હેવરજો જ ગુજરાત પોલીસ દ્વારા વડે પ્રમાણ મેં મ્યુલ અકાઉન્ટ જો કોઈ એકડો રેકેટ આય એની સામે કાર્યવાહી કરે મેં આવીએ તપાસ મેં એડું જાણે મેં પણ આવ્યો હોય કે ઘણા મને લોકો એડો કરી હતા કે બેંક મેં ખાતો ખોલાવી હતા એટીએમ કાર્ડ અને એનું જો કોઈ સિમ કાર્ડ એટલે કે બેંક અકાઉન્ટ સાથે લિંક જો કોઈ નંબર એ એને જો સિમ કાર્ડ આવે એ ખરેખર ગુનેગાર કે દઈ દઈએ હતા, એ મને ખાતા જોકો હોય બેંક અકાઉન્ટ હોય એની મારફતે 1 કરોડ રૂપિયા જે સાયબર છેતરપિંડી થઈ હતી અને એની જે રકમ ટ્રાન્સફર થઈ હતી, અને એનાથી સ્પષ્ટ થઈ હતું કે ઘણીવાર ઘણા લોકો જાણીને પણ એ કામ કરી હતા અને ઘણા લોકો અજાણતે મતલબ ખબર ન હોય કે એ અકાઉન્ટ મેં સાયબર ક્રાઇમ થઈ દો અજાણતે પણ એનો ભોગ બંધાવે હતા. અને પાકે એ થયે કે અજાણતે તો કેવી રીતે હોય, પાકે ખબર તો હવે ને કે પાક હોય કે અકાઉન્ટ દીઓ તો પાક ખબર તો હોય ને કે મેં કોરો થયે તો કોરો ના, પણ એ વસ્તુ બહુ વિચારે જેડી હોય. ખરેખર એડો હોય કે લોકો જાહેરાત એવી રીતે દીએ હતા કે ઘર વઠે પૈસા કમાવો, અને પાક એ થયે કે ઘર વઠે પૈસા કમાવાય તો એનમે તો કોરો ઊંધો બહુ બહુ તક પાકે કંઈક ઘરેથી કમ કરે જો ઊંધો, તો આને થઈએ તો એડો કે લોકો તો પાંખે એટલો સહેલો કરી દઈએ હતા પાંખે અહીં ચોંધતા કે આંખે કીંચ કરે જે જરૂર ને, ખાલી એકડો ખાતો ખોલાયો મેં જો કોઈ એકડા નંબર વજો અને એ નંબર જો કોઈ એ નંબર જો સિમ કાર્ડ અને ખાતે જો એટીએમ એટલો જ અસા ખપે તો બાકી ક્યાંય ખપે નતો.
हाणे पा कई थी कि ठीकु आहे पा ॾेई ॾियूं। हाणे अहिड़ा जेको म्यूल अकाउंट ईंदा आहिनि के अजाणता म्यूल अकाउंट चवाजनि था, अने ॿिया आहिनि जाणता म्यूल अकाउंट। हिन में अहिड़ो आहे कि कमीशन जी लालच में कदाच पा ख़बर पण वे कि हाणे हिन में जेको कमु थिए थो ई खरेखर क़ाइदा कीअं कम न आहे, त पण पा हिन खे खातो वापरे लाइ ॾियूं था त ई जाणींदा म्यूल अकाउंट थियनि था। खरेखर कोड़ो थिए थो पैसे जे लोभ में ई म्यूल अकाउंट बननि था। घणी वार अहिड़ो थिए थो कि ई वस्तु ई प्रेक्टिस एटली सारी रीते थिए थी कि जे खातो आहे हिन जो जेको खाता खातेदार आहे ई पैसे जी लालच में इन के वधारे में वधारे खाता कई रीते मड़न अने कई रीते ई लोग ई खाते में पैसा वजी सके इनमें मदद पण करदो वेतो। हाणे इनमें सौथी वधारे युवा वर्ग फसाजे थो, कोलाए फसाजे थो त के भई ई बेरोजगार आहे। हाणे जा जेको सोशल मीडिया टीवी अने फिल्म आहिनि इनमें जहिड़ी ते लाइफ स्टाइल वधाए में अचे थी ई लाइफ स्टाइल जीवे जी गेल छा आहे, इन खे झड़पी कमाणी करे जी इच्छा आहे अने साइबर जागृति जो अभाव आहे। इन जे कारण अहिड़ो थिए थो कि घणे मड़े विद्यार्थी पण 5-2 हज़ार 15 हज़ार जी लालच में अची ने पण जो म्यूल अकाउंट आहे जो कोई खोलाइनि था अने इन में जेको सिम कार्ड अने एटीएम आहे ई ॿिए खे ॾेई ॾियनि था। हाणे म्यूल अकाउंट जा अमुक गंभीर परिणामो पाण खे भोगवे जा थियनि जो पा ई वस्तु खे न सम्झो अने कदाच कोई जी ॻाल्हि में पा अची वञो त म्यूल अकाउंट जा बहु ज गंभीर परिणाम आहिनि। सौथी पहिला परिणाम त इहे आहिनि कि बैंक खातो जेको आहे फ्रीज थी सघे थो। पाकमणी खे ख़बर आहे कि पंहिंजो बैंक खातो आहे आधार सां लिंक वेह थो, हिन पुठियां पुलिस जी तपास में पंहिंजो अकाउंट वे त पाके ही तपास में पूर्ण सहयोग ॾिने जो थिए थो अने कदाच अहिड़ो पण बने कि पाक ख़बर न वे अने तपास शुरू थी वई वे। टियों गंभीर परिणाम ई पण आहे कि कदाच कोई अहिड़ो गंभीर साइबर क्राइम थिए अने हिन जा पैसा जी लेवड़ देवड़ जो पंहिंजे खाते में थी थिए त कोर्ट केस जो पण पाके सामनो करणो पए अहिड़ो पण बने। पोलिस वेरिफिकेशन टाइम में पाके तकलीफ़ थिए जो पा कोई नौकरी करे लाइ वञो अने हिनमें पोलिस वेरिफिकेशन मंगे अने पा ते कोई अहिड़ो केस थी वञे खोटो सचो त पोलिस वेरिफिकेशन में पण पाके तकलीफ़ थिए बनी सघे। प्रतिष्ठा के नुकसान थिए तो कदाच अहिड़ो बने कि पाके ख़बर न वे पण कोई अहिड़ो गैरकायदा कीअं प्रवृति आहे ही प्रवृति में पंहिंजो बैंक खातो अचे अने हिनमें डिटेल पंहिंजी न करे त शक्य आहे कि ही वस्तु पाके असर करे पंहिंजी प्रतिष्ठा खे असर करे। हाणे ईमणे वस्तु जेको आहे हिन थी कहिड़ी रीते बचणो, सौथी पहिला त एटीएम कार्ड कोई के ॾने जो थिए नथो, पिन कोई के ॾने जो थिए नथो, इंटरनेट बैंकिंग जी आईडी कोई के ॾने जी नथी थिए, ओटीपी कोई के ॾने जो नथो थिए, घर वठे कमु करी सघूं था, हिन जा जेको पैसा अचे पंहिंजे खाते में अचे पाण खे वापरी सघो था, पर पंहिंजो खातो એટલે કે કોઈ જી ડિટેલ ખાતે જી પાકે કોઈ કે ડને જી નથી થિયે। અજાણી વ્યક્તિ જે ખાતે મે પા કડે પણ પૈસા ન ગણો અને કોઈ જે પૈસા ખાતે મેથી પૈસા અચે તા ત પા કડે પણ ઇન કે સ્વીકાર્યું પણ ન। શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પાકે ડસાજે ત તરત બેંક કે જાણ કર્યું, સિમ કાર્ડ કોઈ કે ન દિયો અને ખાસ ત સાયબર જાગૃત રહો અને કોઈ કે જાગૃતિ દિયો, ઝડપી કમાણી જી લાલચ પા ન રખો। ત ઈ મણે ગાલ વઈ મ્યુલ અકાઉન્ટ જી थोड़े कमीशन लाए पाके गंभीर परिणाम इन जा भोगवे जा थी सकेंदा, तेन जी पा ध्यान रखो। इन साथे पांजे कार्यक्रम जो टाइम पण पूरो थेला आयो है तडियो रजा। कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भूज केंद्रता करे में आयो।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કચ્છી કાર્યક્રમ હેલો કર્યું ગાલ, પ્રસ્તુતિ જીગર જુબન પુત્રા, અને હવે પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સૌપ્રથમ ઉષા મંગેશકરના સ્વરમાં ધીરુબેન પટેલની આ રચના સાંભળીએ.

ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પછીની રચના છે યશવંત ત્રિવેદીની, જેને સ્વર આપ્યો છે ઉત્તરા કેલકરે.

સુરેન ઠાકરે મેહુલ ની આ રચનાને સ્વર આપ્યો હતો હેમાંગીની દેસાઈએ. આ સાથે જ આજનો આ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: अभी आप सुन रहे थे कार्यक्रम शिक्षक कुछ नए आयाम। आशा है श्रोताओं आपको हमारा ये कार्यक्रम जरूर पसंद आया होगा। तो अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
0: जगबंधु,
1: चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર। ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદી વિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી। અભેદ સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રા નીકળશે। આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ ભુજ હમીરસર તળાવ કિનારે સાંજે કાર્નિવલ યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે। ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રો

0: પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત, જ્યારે પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબો ફેસ્ટ ગુજરાત 6.0નું ગુજરાત ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરાયું. રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. હવામાન વિભાગે કચ્છમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની કરી આગાહી. આવતીકાલે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે. ગાંધીધામમાં BSF યુનિટને વોટર કુલર તથા એર કુલર દ્વારા દાતા દ્વારા ભેટ અપાઈ. કચ્છમાં 102 યુવાનોને આપત્તિ વ્યવસ્થાપનની સઘન તાલીમ અપાઈ. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી 1 દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી. આજના કલાકાર હેમુ ગઢવી.

અને આ સાથે જ આજનો આ સંતવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. સૌપ્રથમ ફિલ્મ ઓમ શાંતિ ઓમનું આ ગીત કે નાશ્વરમાં.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારત કી જનતા સે સાઝા કરેંગે અપને મન કી બાત. રવિવાર 24 અક્ટૂબર સુબહ 11 બજે આકાશવાણી કે સભી કેન્દ્ર સભી ચેનલ સે પ્રસારિત કરેંગે એક સાથ. ઇસકા પ્રસારણ દૂરદર્શન કે નેશનલ, ન્યૂઝ DD ભારતી, DD ઇન્ડિયા, DD ઉર્દૂ ઓર DD કિસાન ચેનલ પર ભી કિયા જાયેગા. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 22 અક્ટૂબર તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રેકોર્ડ કર સકતે હૈ યા માયગોપ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ. તો યાદ રખિયે, રવિવાર 24 અક્ટૂબર સુબહ 11 બજે મન કી બાત.
3: કેચ ધ રેઇન. બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
4: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાનો યુગલ સ્વર ફિલ્મ રાજનીતિ.

શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અભિજીતના સ્વરમાં ફિલ્મ જોશનું આ ગીત.

કેકેના સ્વરમાં ગવાયેલ ફિલ્મ જન્નતનું આ ગીત આપણે હમણાં જ સાંભળ્યું. આવો હવે સાંભળીએ ફિલ્મ કોકટેલનું આ ગીત નીરજ શ્રીધર અને કવિતા શેઠના સ્વરમાં.

અને આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે લોકસંગીત. આજનું વાદ્ય નગારાવાદન. નગારાવાદન કરશે અબ્દુલ્લા લંગા, પ્રથમ તાલ દીપચંદી અને ત્યારબાદ તાલ કહેરબા.

0: અને આ સાથે જ આજનો આ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી જો હી ભુજ કેન્દ્રએ રજૂ કર્યું હતા કચ્છી ફોન ઇન આજી પસંદ.

0: ને?
1: હા, સ્મિતા બોલાની.
0: હા, કી હો?
1: એકદમ મજા મે. અહીં કી આયા મળે?
0: બધા આકાશવાણી પરિવાર મજા મેળે મજે મે ને?
1: હા, આકાશવાણી પરિવાર મજા મે. હા
0: હા, કો ભુજ મે વરસાદ બરસાદ પ્યો?
1: કાલ ઠંડા વા રાચો જરાક વાર.
0: હા, એડા બી ઠંડા જોવા રાજ્યા ખાસ.
1: હા,
0: કલ્યાણ કરે એડો ન હો.
1: કલ્યાણ કરે એડો ન હો.
0: હા, અહીંયા નેરી ને વાત કે કેળે છે ને અને કાડી બી જાય ને અતિવે તો ખાસી ગાલ કે.
1: કારણ
0: કે પાંજો કચ્છ જો નવો વર્ષ આવે તો કચ્છિયા કે આપણે શુભેચ્છા કે ગલી તકે મેઘરાજા પધારે.
1: હા, જરૂર જરૂર જરૂર. આ કે વણી કે શુભેચ્છા
0: કરી તો કચ્છી કચ્છી માળું રાજી રાજી થઈ.
1: હા, કચ્છી માળું પણ રાજી થયું.
0: તો એક હોય ને મોર બની થનગાટ કરે એ ગીત આવે ને જો.
1: હા હા,
0: એ વરસાદી ગીત આવે તો એ સુણાઈ દેજા.
1: જરૂર.
0: પણ વેરા અહી શ્રોતા મિત્ર નામ કેડે તો ધીરજભાઈ રબારી અહીં કિરીટભાઈ અબ્દુલભાઈ અફઝલભાઈ અને મનોજભાઈ ખોડુભા ઇમળે સોણ્યો હતા.
1: જરૂર થયા પસંદગી પૂરી ખાજ.
0: ભલે ભલે, આચી જાવે.

0: નમસ્કાર, આકાશવાણી ભુજ કચ્છી ફોની નાજી પસંદ કાર્યક્રમ.
1: સ્મિતા બેન બોલે?
0: હા, સ્મિતા બોલાતી. આઈ માધાપર થી બોલાતા.
1: કચ્છી નાની હાર્દિક શુભેચ્છા.
0: હા કે મણી કે પણ જજી જજી શુભેચ્છા. હું આજ બસ બરાબર
1: આરામ
0: કઈ જા. નવીનભાઈ બોલો તા માધાપર થી.
1: હા, માધાપર થી નવીન ખત્રી.
0: કયો ગીત સુણતા આજ?
1: આજે ગીત સાંભળવા ફિલ્મ આય દિન બહાર છે. શબ્દ જબ તરખ ફૂલ બન કે ખિલે ઇંતજાર.

0: हेलो नमस्कार आकाशवाणी भूज कच्छी फोनी नाजी पसंद कार्यक्रम।
1: हाँ हेलो, की आयो?
0: एकदम मजा में। की आयो आई केर बोलो ता?
1: हाँ हूँ जामनगर थी बोला तीस।
0: हाँ हाँ
1: सिजना बोला तीस।
0: हाँ बोलो बोलो।
1: आज के एकड़ो गीत संभरनु आए।
0: कयो गीत सणू आए?
1: हे तो आने वर्षा जेवड़ो माहौल है, पर हजी वर्षा एटलो ई पांचे रूप मेघराजा कृपा थियो नी के वर्षी सके। आंजे ओडा केड़ा इन वर्षा चाल चाल?
0: बस की न काल वरी रात चो हुआ चार ठंडा पे इन जरा बाकी ताज जामनगर में केड़ा इन वर्षा पानी
1: बसा के ई जाए। एकड़ो जाप तो अच्छी नलो पाछो वर्षा आए ने એટલે પાકે ઈ આ કે કાલે અસાથી બી જાય તો પા એન જે માટે વરસાદ છે પ્રાર્થના કરું કે ઈ અચ્છે જલ્દી મેઘરાજા પાંચે ઉપર થોડી કૃપા કરન અને મુકે અસા કે ને મુજે ફેમિલી વારે કે પબતે કે એકો ગીત સંપર્ણું હોય રીમ જીમ રીમ જીમ 1942 લવ સ્ટોરી જોઈ ને ઈ ગીત સુણાઈ જાને
0: જરૂરથી સુણાઈ દઉં।

0: हेलो नमस्कार, आकाशवाणी भूज कच्ची फोनी नांजी पसंद कार्यक्रम।
1: हेलो, स्मिता गांधी बोलो था?
0: हाँ, स्मिता गांधी बोला थी।
1: शांतिलाल बोलो दर्जी।
0: ए शांतिलाल भाई। हाँ शांतिलाल भाई, क्या है?
1: ओ मौज लगी भाई, वरसाद जी मौसम आए।
0: हाँ वरसाद जी मौसम आए ने वरसाद जी वाट ने रही था।
1: અને અચ્છી આસાડી નવરાત્રી અને કચ્છી હાલારી વર્ષ ગયો ચાલુ થયો એની હાર્દિક શુભકામના।
0: હા જરૂર, આંકેમણી કે પણ શુભેચ્છાઓ।
1: અને વરસાદ જો કોઈ ગીત સુણાવ્યો, પાણી ને પાણી તેરા રંગ કેસા,
0: જરૂર થી સુણાવ્યું
1: તો પરિવાર આય મુજો।
0: હા હા,
1: પુત્રા અહી, વહુ અહી, છોકરા અહી,
0: હા હા,
1: મળે ભાઈ બંધ દોસ્તાર આકાશવાણી ને મળે મિત્રો,
0: હા હા,
1: અને આનંદ મંગલ મે અહી।
0: વાહ, આનંદ મંગલ મેં અહીં રહો, એની શુભેચ્છા વાંકે।
1: આજે વરસાદ જે જરાક ચાપતો આવ્યો અને તમે સવાર જો પટ પોસાવ્યો,
0: પટ પોસાવ્યો। હા
1: હા, ભગવાન કે છો કે રીજો?
0: હા ભગવાન કે છો કે હા રીજો, વરસાદ દો તો કચ્છવાસી કે જરા ખડક થયે।
1: હા।

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 80 અંકોનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પરંપરાગત માર્ગો પર આગળ વધી રહી છે. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવને આજે રથયાત્રાનો શણગાર. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આજે અષાઢી બીજથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. પ્રવર્તન નિદેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુરક્ષિત રાખવા માટે ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 25% જેટલો વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35%, કચ્છમાં 2% જેટલો સૌથી ઓછો વરસાદ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતાં વધુ જળ સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 41% પાણીનો સંગ્રહ. અલગ અલગ વિસ્તારના 12 ડેમ છલકાતા હાઈ એલર્ટ પર. જામનગરમાં જળ સંકટને હળવું કરવા મચ્છુ 2 ડેમમાંથી સૌની યોજનાનું 550 એમસી ફીએટ પાણી શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1 અને આજી 3 ડેમમાં ઠલવાશે. માછીમારોને 19 જુલાઈ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી. રાજ્યમાં સિઝનનું 46.57% ખરીફ પાકોનું વાવેતર થયું. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની બીજી શ્રેણીની એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર બપોરે 1:20 મિનિટે સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ વિરાજ તથા બીજલ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત, સંગીત અવિનાશ વ્યાસ.

0: હવે સાંભળીએ વિનોદ પટેલના સ્વરમાં એક ગીત, સંગીત હસમુખ પાટડિયા.
1: મંડળાના મોરલાએ ટહુકો કર્યો, વાયરા બદલાણા ને વાદળ ઉમટ્યા, ને વર્ષા ઋતુના આગમનની છડી પોકારી મોરલાએ, ને ગોપી હૃદયને યાદ આવ્યા મોર પીચ્છધારી. આ વખતે મનના માણીઘર સુંદીરવર શામળ્યો સન્મુખ નથી, તેનું અપાર દુઃખ છે ગોપી હૃદયને. જ્યારે જ્યારે પ્રકૃતિ

મનડાના મોરલાએ ટહુકો કર્યો, વાયરા બદલાણા ને વાદળ ઉમટ્યા ને વર્ષા ઋતુના આગમનની છડી પોકારી મોરલાએ ને ગોપી હૃદયને યાદ આવ્યા મોર પીચ્છધારી. આ વખતે મનના માણીગર સુંદીરવર સાંભળ્યો સન્મુખ નથી તેનું અપાર દુઃખ છે ગોપી હૃદયને. જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનો આવો રંગ બદલતી હોય ત્યારે હે સખા, હે કૃષ્ણ, તમે અમારી સંગાથે રહેતા, રાસ રમતા, રમાડતા, આનંદ સાગરમાં રસ તરબોળ કરતા, પણ આજે અમે સાવ એકલા કાં?

0: ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. ફરી એક વખત સાંભળીએ વિનોદ પટેલના સ્વરમાં આ ગીત.
1: પણ કૃષ્ણ ઘેલી ગોપીઓ તો ભીતરના ભાવથી, હૈયાના હેતથી માત્ર પોકારે કાનુડાના નામે. કાનુડા સિવાય બીજા કોઈ નામે બોલાવવા તૈયાર નથી. બાલકૃષ્ણની ક્રીડા ને ગોપીઓનો મીઠેરો ભાવ પ્રસ્તુત કાવ્યમાં નરસિંહ એની આગવી રીતે રજૂ કરે છે, ને સાથોસાથ કૃષ્ણની બાળ સહજ લીલા વર્ણન પણ સીધી સાદી ને સરળ વાણીમાં આ રીતે રજૂ થયું છે.

0: શ્રોતા મિત્રો, ભગવાન સાથેની સુદામાની મિત્રતા આપણે સૌ કોઈ જાણીએ છીએ તે કેટલી બધી પવિત્ર હતી. જ્યારે ભગવાન જ મિત્ર હોય ત્યારે કંઈ તકલીફ હોઈ જ ન શકે. હવે સાંભળીએ આવું જ એક ગીત વિનોદ પટેલના સ્વરમાં.
1: સભામાં જો શ્યામની ચર્ચા ઉપડે તો લોકોની નજર જરૂર સુદામા ઉપર પડવાની. નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી, કે જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો એવી કૃષ્ણ સુદામાની જોડી.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા.
0: સર્વે શ્રોતાઓનું સ્વાગત કરીએ અટલબેન, અને આજે ખાસ દિવસ છે તેની શુભેચ્છા પણ પાઠવીએ. જી હા, આજે છે અષાઢી બીજ, અને આ દિવસ એટલો પવિત્ર દિવસ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે કોઈ મુહૂર્ત કાઢવાની કે ચોઘડિયું જોવાની જરૂર નથી રહેતી, એટલે કે વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અને બીજી ખાસ વાત એ છે કે કચ્છના લોકો માટે આ દિવસ ખૂબ જ ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસથી નવું વર્ષ શરૂ થાય છે. તો દરેક લોકોને નવા વર્ષની શુભેચ્છા. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં આસ્થા અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. તો આજના આ વિશેષ દિવસની સર્વે શ્રોતાઓને શુભકામના પાઠવીએ અટલબેન. અને હવે વાત કરીએ આજના કાર્યક્રમની, આજના મહેમાનની અને આજના વિષયની.
1: ભાવના, તમને એક પ્રશ્ન પૂછું. આપણને સામાન્યતઃ ભય કઈ વસ્તુથી લાગતો હોય?
0: હા અટલબેન, ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જેનાથી વ્યક્તિને ડર લાગતો હોય, અને મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે જેની આપણને માહિતી ન હોય, જેના વિશે આપણને સમજ ન હોય, અથવા તો કંઈક ગેરમાન્યતા હોય, તો એને લઈને આપણા મનમાં એક ભય હોય. અને ઘણીવાર તો છે ને અટલબેન, આ ભય કાલ્પનિક પણ હોય છે,
1: વધારે પડતું એમ જ હોય છે. કારણ કે જે વસ્તુને આપણે ઓળખી નથી, આપણે એને વિશે પૂરી જાણકારી નથી, ને એનાથી આપણે વધારે ભયભીત થતા હોઈએ છીએ.
0: અને આવા ભય છે ને એ અમુક પ્રાણીઓ માટે હોય, કોઈ વ્યક્તિ માટે હોય,
1: અથવા
0: કોઈ જગ્યા માટે હોય, વાતાવરણ માટે હોય, તો આવા જુદા જુદા પ્રકારના ભય હોય છે. પરંતુ અટલબેન, ઘણી વખત આપણા આ ભયના કારણે છે ને આપણે અમુક વખતે અન્યને અથવા તો આપણી પ્રકૃતિને નુકસાન પણ કરી બેસતા હોય છે.
1: બિલકુલ. અને બહેનો ને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે કરવાના છીએ કે કેવી રીતે આપણે એ પ્રાણી કે એક વ્યક્તિ છે કે વસ્તુ છે એના ભયને જ્યારે દૂર કરીએ છીએ ત્યારે જીવન

0: એટલે એ પોતે સર્પ મિત્ર છે જ, અને સાથે પ્રયાસ પણ એવા કરે છે કે લોકોને પણ સર્પો સાથે મિત્રતા થાય, એના મહત્વને આપણે જાણીએ, એની વિશે જે ગેરમાન્યતાઓ છે એ દૂર થાય.
1: અને અટલબેન, કદાચ કાર્યક્રમ પૂરો થશે ને ત્યારે તમે જેમ વાત કરીને એમ આપણા શ્રોતાઓને પણ સર્પ સાથે દોસ્તી થઈ જશે. તો અમીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.
0: તો અમીબેન, થોડુંક તમારો પરિચય આપો, આપનું એજ્યુકેશન ક્યાં સુધી થયું, અને પછી આપ આ પ્રકૃતિ સાથે અને ખાસ કરીને સર્પો સાથે કેવી રીતે જોડાણ?
2: હું અમદાવાદ જિલ્લાના નાના એવા ગામ વિરમગામથી બિલોંગ કરું છું. મારું જે ઘર છે વિરમગામનું, એની આસપાસ બહુ બધી પ્રકૃતિ છે. મતલબ કે હું ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરું છું, તો મેં દરેકે દરેક જાનવરોને એકદમ નજીકથી જોયા છે. તો એવા સમયમાં, ચોમાસામાં અને સ્પેશિયલી ઉનાળાના ટાઈમમાં, મારા ઘરની આસપાસ બહુ બધા સાપ નીકળતા. એ સમયમાં મારી ઉંમર ઘણી નાની હતી, તો હું જોતી કે લોકો એને મારે છે.
1: ઓહો.
2: તો એના ઉપરથી મને એવું લાગ્યું કે આ નિર્દોષ છે અને મારે છે કેમ, તો મેં એની વિશે જાણવાની વધારે પ્રયત્ન કર્યો. મારામાં જિજ્ઞાસા વધારે આવી કે આ શું છે, સાપ કેટલા પ્રકારના હોય છે. તો મેં એ જિજ્ઞાસાને આધારે સાપની અંદર મારો ઇન્ટરેસ્ટ વધારે બતાવ્યો.
1: અમીબેન, જ્યારે સાપની વાત આવે ને તો ભલભલાને ડર લાગી જાય, તો તમે જ્યારે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ઘરના લોકોનો શું પ્રતિભાવ હતો?
2: પ્રતિભાવમાં તો એવું છે કે મારા ફાધર એ પણ પ્રકૃતિ પ્રેમી, મારા મધર છે, ઇવન મારું આખું ફેમિલી છે કે અમે ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરીએ, એટલા માટે કોઈને પણ એવું ડર જેવું નહોતું. હા, એમને મને લઈને એક પ્રોટેક્શન ફીલ થતું, પણ જેમ જેમ મેં મારો પ્રયાસ શરૂ કર્યો, મેં જ્યારથી પણ સાપનો બચાવ એટલે કે સ્નેક રેસ્ક્યુ શરૂ કર્યું, તો હું મારા પ્રિકોશન્સ રાખતી જ હતી કે સાપને કઈ રીતે પકડવો છે, એને પૂંછડીથી કેચ કરવો છે કે હેડથી કરવો છે, એ મારા પોતાના ઉપર છે. એટલે મેં હંમેશા મારા પ્રોટેક્શનને લઈને જ મેં સાપને રેસ્ક્યુ કરેલા.
0: તમે આજે સાપો વિશે જાણકારી મેળવવી, તો એ કેવી રીતે, કંઈક તાલીમ લીધી કે પોતાની રીતે જ તમે શીખ્યા?
2: જ્યારે નાનપણથી તો એવું થયું કે મારા ભાઈ હતા, એ બહુ સારા એવા સ્નેક રેસ્ક્યુ અને રિસર્ચર હતા, તો જ્યારે હું એમના ઘરે જતી તો મને અલગ અલગ પ્રકારના જાર્સમાં સાપ જોવા મળતા.
0: અચ્છા.
2: હા, તો એનું એક કારણ એ હતું કે બપોરના સમયમાં સપોઝ તમે સાપને પકડો છો, તો તમે એને બપોરે ન છોડી શકો, કારણ કે જેમ ધામણ છે એવા ઘણા બધા સાપ છે કે જે એકદમથી સનલાઇટમાં આવે તો એ લોકોને, કારણ કે એ પેટથી ઘસડાઈને ચાલતા હોય છે, તો એને સાંજે છોડવાના હોય. તો હું નાનપણમાં મારા ફઈના ઘરે જતી, તો એમની સાથે હું જતી, તો એ સમયથી એમને મને ધીરે ધીરે સાપની ઓળખ પણ આપી. પછી મેં વાંચન શરૂ કર્યું એના વિશે, અને ધીરે ધીરે મારી જર્ની સ્ટાર્ટ.
1: તો કેવા કેવા કિસ્સાઓ તમને જોવા મળ્યા કે જ્યારે લોકો સાપને લઈને ડરના કારણે ઘણી વખત એને મારી નાખતા હોય?
2: બહુ બધા કિસ્સા છે કે સૌથી પહેલા તો એ કે જ્યારે તમારી પાસે પૂરતું જ્ઞાન નથી, કેમ આપણે ગાય ભેંસ કે વાંદરાથી નથી ડરતા, એનું કારણ છે કે આપણે હ્યુમન્સ એકદમથી અટેચ છે એની સાથે, એની વિશે જાણકારી છે. ઘેટા બકરા પણ આપણી આસપાસ હોય તો આપણી પાસે એની જાણકારી છે, પણ સાપ એકમાત્ર એવું જીવ છે કે ભલભલા એનાથી ડરે છે. એનું કારણ કે પહેલેથી આ ડર છે ને એક પ્રતિબિંબ છે કે કોક ડર્યું તો આપણે ડરવું જ જોઈએ. આપણા ઘરમાં આપણી મમ્મી ગરોળી જોઈને ડરતી હોય તો એના બધા જ બાળકો ગરોળી જોઈને ડરવાના જ છે.
1: સાચી વાત છે.
2: એટલે ડરના કારણે લોકો મારી નાખે છે. આજનો દિવસ 16 જુલાઈ એટલે મનાવવામાં આવે છે કે ચોમાસાની શરૂઆત થાય છે. સાપ છે એ હવે ધીરે ધીરે એમના દરમાંથી બહાર નીકળવાનું શરૂ થાય છે, ખોરાક માટે નીકળતા હોય છે, તો એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. હવે જ્યારે અચાનકથી જેમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, સાપને જમીનની અંદર રહેવાનું વધારે પસંદ છે, તો એવા સમયમાં પાણીથી એ બહાર આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં કે લોકોના ઘરમાં કે જેવી જગ્યાઓ, જેમ કે ટાયરો છે કે ઘણી જગ્યાએ ભંગાર પડી રહ્યું હોય, તો ત્યાં એ લોકોને વાર્મ ફીલ થાય. સાપ છે એ ઠંડા લોહીનો જીવ છે, તો ત્યારે કોઈની નજર પડે તો એને કંઈ પણ જજ કર્યા વગર સીધા મારી જ નાખે છે. એની માટે એની જગ્યા શોધવા આવ્યું છે કે આપણને હાર્મ પહોંચાડવા નથી આવી, આપણે એને જોયા અને જાણ્યા વગર સીધા મારી જ નાખીએ છીએ. કયો સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે, પણ એક ડરના કારણે આપણે સાપને મારી નાખીએ છીએ.
0: તો અમીબેન, તમે જાગૃતિના કાર્યક્રમો પણ કરો છો બાળકો સાથે પણ અને અન્ય સાથે, તો એ યાત્રા કેવી રીતે શરૂ થઈ?
2: એ યાત્રા પણ આવી જ રીતે કે

0: ઘણી બધી જગ્યાએ મેં જોયું છે, મારો નિયમ છે કે હું જ્યારે પણ સ્નેક રેસ્ક્યુ કરવા જઉં ત્યારે રેસ્ક્યુ થઈ ગયા પછી ત્યાં જેટલા પણ એકત્રિત લોકો હોય એમને હું એની આઈડી કહું છું કે આ સાપ ક્યાંથી આવે છે, કઈ પ્રજાતિ છે, ઝેરી છે, બિનઝેરી છે. તો એક અમુક માણસો સુધીનો જ સીમિત મારું અવેરનેસ હોય છે. પછી ધીરે ધીરે મેં અવેરનેસ સ્કૂલ કોલેજમાં સ્ટાર્ટ કરી છે, હોસ્પિટલોમાં છે, ગવર્મેન્ટ બોડીઝમાં છે, મેં બધી જગ્યાએ મારી અવેરનેસની કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા. તો અવેરનેસના મેં પાર્ટસ પાડ્યા. સપોઝ હું ગ્રામ્ય વિસ્તારમાં જઉં છું તો બાળકોની અવેરનેસ, પછી એક સાથે 5 કે 6 ગામના સરપંચો છે તો એમની અવેરનેસ, પછી ધીરે ધીરે સૌથી વધારે સાપનો ડર છે સ્ત્રીઓમાં જ હોય છે તો મેં સ્ત્રીઓની અવેરનેસ અલગથી શરૂ કરી. કારણ કે સ્ત્રીઓ સૌથી વધારે ખેતરોમાં કામ કરતા હોય છે તો એવા સમયમાં એમને સાપ કડી જાય. મારી પાસે ઘણા એવા બધા અનુભવ પણ છે કે સાપ કડી જાય છે તો ઘણા ડરમાં ડરમાં મરી જતા હોય છે. એટલે મેં અવેરનેસના પાર્ટસ પાડી અને શરૂ કર્યું હતું મારી આ જર્ની.
1: બરાબર. અને અટલબેન, આમ જોઈએ ને તો પ્રકૃતિ માટે એકેય વસ્તુ છે ને એ નકામી નથી હોતી. તો જ્યારે સાપ છે એ પણ પ્રકૃતિ માટે કંઈક ને કંઈક ઉપયોગી તો છે જ. તો અમીબેન, એ જણાવો કે પ્રકૃતિ માટે સાપ છે એ કઈ રીતે ઉપયોગી છે?
0: સૌથી પ્રથમ તો સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. સાપનું પ્રકૃતિમાં સૌથી મોટું કામ છે ઇકોસિસ્ટમને જાળવી રાખવી. ઉંદર છે, દેડકા છે અને બીજા નાના જીવજંતુઓ છે તો એને એ અંકુશમાં રાખે છે. જ્યારે પણ ખેતરમાં પાક આવે ત્યારે ઉંદરનો ત્રાસ વધી જતો હોય છે. તમારી આસપાસ સાપ હોય તો એ ઇકોસિસ્ટમને જાળવી રાખે, દેડકા છે તો એને પણ એ એના ખોરાક તરીકે લેતા હોય છે. એટલે સાપનું સૌથી મોટું મહત્વ છે ઇકોસિસ્ટમમાં. અને 16 જુલાઈ સ્નેક ડે મારા મતે ખાલી મનાવવા પૂરતો જ છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ પણ જીવ બચી જ ના શકતો હોય તો આ દિવસને મનાવવાનો કોઈ મતલબ નથી. આ દિવસ અમારી માટે બહુ જ મહત્વનો છે, એક પ્રકૃતિ પ્રેમીઓ કે સ્નેક રેસ્ક્યુઅર્સ માટે મહત્વનો છે. પણ જો હું મારી નજરે જોવા જઉં તો ભયના કારણે લોકો સાપને પતાવી જ નાખે છે કે કોઈ પણ જાતની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતું. અત્યારે એન્ટી સ્નેક વેનમ નામની દવા કે સાપના જ ઝેરમાંથી બનતી એન્ટી સ્નેક વેનમ છે, એના જ ઝેરથી તમે બચી પણ શકો છો. પણ અમુક ગેરમાન્યતાઓના કારણે ઘણા બધા સાપને મારી નાખવામાં આવે છે. તમે જ્યાં સુધી જીવની સાયકોલોજી નહીં સમજી શકો, કોઈ પણ જીવની સાયકોલોજી હોય એ એના ડિફેન્સમાં કંઈ પણ કરે, પણ આપણી હાઇટ, બોડી અને એનું શરીર એનાની વચ્ચે બહુ મોટો અંતર છે. એટલે એના ડિફેન્સમાં એ કરશે જ તો એની સાયકોલોજી સમજી અને એને એના રસ્તે જવા દઈએ, ના કે એને મારી નાખીએ કે એને હેરાન કરીએ.
1: બરાબર છે.
2: તો અમીબેન, શું શું સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં જે કામ કરતા હોય છે અથવા વાડીઓમાં રહેતા હોય છે લોકો? હવે તો શહેરમાં પણ ઘણીવાર જોવા મળે છે, તો આપણે કેવી રીતે એક સહ અસ્તિત્વ એમની સાથે મેળવી શકીએ?
0: ગ્રામીણ વિસ્તારનું તો વાંધો નથી આવતો વધારે, પણ હવે તમે કીધું કે શહેરમાં, તો આપણે સાપના ઘરમાં રહીએ છીએ, સાપ આપણા ઘરમાં નથી રહી રહ્યો. આપણે બધાએ સાપના ઘર છીનવી લીધા છે. તો મારી એક જ અપીલ છે કે મારા જેવા ઘણા બધા રેસ્ક્યુઅર છે, ઘણા બધા પ્રકૃતિ પ્રેમી છે કે જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બહુ જ સારું કામ કરે છે, તો અમારા બધાના નંબર બધી જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપેલા જ હોય છે. તો ક્યાંય પણ સાપ દેખાય તો એને હાનિ પહોંચાડ્યા વગર તમે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને રેસ્ક્યુઅરને બોલાવીને સાપને સેફલી રેસ્ક્યુ કરી અને એના રસ્તે મૂકી દેવો જોઈએ.
2: બરાબર. આ ઉપરાંત સાપ છે, નાગ છે, અલગ અલગ શબ્દો ઇસ્તેમાલ થતા હોય છે, તો એમાં શું ફેર છે, કેટલી પ્રકારના હોય છે?
0: આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 64 પ્રકારની સાપની પ્રજાતિ છે. એની અંદર માત્ર 4 જ પ્રજાતિ છે જે ઝેરી જોવા મળે છે આપણને. એક પ્રજાતિ વધારે છે, 5મી, જે ખાલી ને ખાલી ડાંગના વિસ્તારમાં જોવા મળે છે. બાકી જેટલા પણ વિસ્તાર છે ત્યાં 4 જ સાપ હોય છે, કોબરા, ક્રેટ, રસલ સ્વાઈપર, સુસ્કેલ વાઈપર. હવે એક કહેવત છે ને કે 12 ગવે બોલી બદલાય, તો દરેકે દરેક વિસ્તારમાં સાપને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. તમે સપોઝ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ધામણને કોઈ અલગ નામથી બોલાવતા, હુલામણા નામથી બોલાવતા હોય છે. તો 4 સિવાયના બધા જ બિનઝેરી હોય છે.
2: અમીબેન, ખાસ કરીને તમે બાળકો સાથે જ્યારે આ કામ કરતા હોય છે, જાગૃતિનું કામ કરતા હોય છો, ત્યારે બાળકોનો કેવો રિસ્પોન્સ હોય છે?
0: બાળકો બહુ જ સારી રીતે સમજે છે.

0: બહુ એટલે અતિશય ક્વેશ્ચનો આવતા હોય છે બાળકોના, કેમ કે એ લોકો એમના ઘરમાંથી સાંભળીને આવ્યા હોય છે કે સાપ એટલે તમને મારી જ નાખશે. ઘણા એવું કહે છે કે સાપના ડંખથી અથવા ફૂફાડાથી તમારા બોડીમાં સડો થઈ જાય છે. તો એવા ઘણા બધા ક્વેશ્ચન છે કે બાળકો મને પૂછતા જ હોય છે અને એમને સેટિસ્ફાય આન્સર પણ મળે છે. અને જ્યારે મારું આખું સેશન પતે, અમે આખું પીડીએફ થી લઈ એમને ફોટોગ્રાફ્સ છે વિડીયોગ્રાફ્સ થ્રુ એમને સમજાવીએ છીએ તો એમને સારી રીતે સમજી શકે. એ જોયા પછી બાળકો ક્વેશ્ચન સારા કરે અને પછી સમજે બી છે. અને જ્યારે હું નેક્સ્ટ યર ફરી પાછું એમની સ્કૂલમાં જઈને સેશન લઉં તો એમાંથી 50% વિદ્યાર્થી હોય કે જે બચાવવાના કાર્ય માટે તત્પર હોય છે.
1: અને મને લાગે છે કે કદાચ સાપનું રક્ષણ કરવા માટે જ કદાચ આપણા ધર્મમાં એની પૂજા કરવાનું નક્કી કર્યું હશે કે જેથી કરીને તેની રક્ષા થાય. અને અમીબેન, તમે છેલ્લા 12 વર્ષથી આ કામગીરી કરો છો, તો કોઈ એવો બનાવ હોય કે તમે સાપ પકડવા ગયા હોય અને કોઈ અનુભવ થયો હોય તો એના વિશે થોડું જણાવો.
0: ભાવનાબેન, એવા તો બહુ બધા અનુભવ છે, પણ જણાવવા જઈશ તો ઘણો સમય લઈશ. પણ એક મારો એવો અનુભવ હતો કે હું એક જગ્યાએ સાપ પકડવા ગઈ. ઘરની અંદર જ સાપ હતો અને લકીલી એવું થયું કે એ ઘરની અંદર બહુ બધા નારિયેળ હતા એમના મંદિરની અંદર. તો સાપ છે ને એના ગરમાવા માટે, એની બોડી ગરમ રહે માટે નારિયેળની પાછળ જઈને છુપાઈ ગયો હતો. એક્ઝેક્ટ એ જ જગ્યાએ મંદિર હતું. તો હું ત્યાં રેસ્ક્યુ કરવા ગઈ તો મને સાપ પકડવા જ ન દીધો કે આ તો અમારા પૂર્વજ છે, તમે ન લઈ જશો એમ. એક વસ્તુ વધારે મેં અત્યાર સુધી નોટિસ કરી છે કે બધા જ સાપ કરતા ખાલી નાગ એટલે કે કોબરા સાપ એવો છે કે જેને લોકો હજુ સુધી એટલી બધી હાનિ નથી પહોંચાડતા, કારણ કે એ આપણા હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થયેલો છે. એક ભગવાન તરીકે આપણે એને પૂજીએ છીએ, તો કોબરાને જનરલી બહુ કોઈ હાનિ પહોંચાડતું નથી. અને મેં એવું પણ જોયું છે કે લોકો એને દૂધ પણ પીવડાવતા હોય છે, એની સામે મીઠાઈ મૂકતા હોય છે, કંકુ છાંટતા હોય છે, હળદર છાંટતા હોય છે. તો આ બધી જ એક ગેરમાન્યતાઓમાં જ આવે છે. એટલે સાપ ક્યારે પણ દૂધ નથી પીતો. પણ ઘણા બધા મદારીઓ છે એ શું કરે છે કે 3 થી 4 મહિના સાપને ભૂખ્યો રાખે, પાણી કે કશું આપે નહીં.
2: અચ્છા.
0: હા, અને સાપની અંદર બહુ સારી કેપેસિટી હોય છે કે ઘણા સમય સુધી ભૂખ્યો રહી શકે છે. પણ ઉનાળાના સમયમાં કે એવા સમયમાં એને એક જગ્યામાં બાંધી રાખે છે. જ્યારે નાગ પાંચમ આવે છે ત્યારે અચાનક જ મંદિરની બહાર ઉભા રહી અને એની સામે દૂધ ધરે. હવે આપણે પોતે ઘણા સમયથી તરસ્યા હોઈએ અને કઈ પણ આપણી સામે મૂકે તો આપણે ગ્રહણ કરવાના છીએ, તો સાપ પણ એવી જ રીતે એના ડાયજેશન સિસ્ટમમાં સેટ જ નથી થતું દૂધ, એટલે થોડા ટાઈમમાં સાપ મરી જાય છે. એટલે એ પણ માન્યતા છે એક.
1: બરાબર. અને અમીબેન, જ્યારે શહેર કે ગામડું કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો સામાન્ય વ્યક્તિને તો ખબર નથી કે આ ઝેરી છે કે બિનઝેરી છે, તો એ લોકો ત્યારે સૌ પ્રથમ શું કરે?
0: સૌ પ્રથમ એમના રિએક્શન અઘરા હોય. મેં કહ્યું પહેલા એમ જ કે તમને ખબર જ નથી કે આ શું છે, કેટલી ખબર છે કે આ સાપ છે, તો એ એમના બચાવ માટે કાં તો લાકડીઓ અથવા પથ્થર મારી એને મારી નાખશે. અને અમુક સમજદાર વ્યક્તિ હોય તો એ નજીકના વન્ય જીવના કોઈ પ્રેમી હોય છે એમને કોન્ટેક્ટ કરે છે.
1: એટલે ટૂંકમાં જે વન વિભાગનો સંપર્ક કરવો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
2: પણ એક વસ્તુ એ પણ છે અમીબેન કે મહિલા આ ક્ષેત્રમાં બહુ ઓછી છે, તો મારા ખ્યાલથી ગુજરાતમાં પણ હજી બહુ ઓછી જ હશે. તો એક મહિલા તરીકે તમારો અનુભવ કેવો રહે છે જ્યારે લોકો તમને જુએ છે કે ભાઈ આ તો એક મહિલા આવી ગયા છે સાપ પકડવા?
0: ગ્રામ્ય વિસ્તારમાં વધારે એવું થતું હોય છે કે હું જતી હોઉં છું તો એ લોકોને એવું જ લાગે કે આ નહીં જ પકડાય એમ, બાઈ માણસ થી તો શું પકડાશે એમ. આ ઘણા લોકો એવું કહે છે કે કદાચ કોબરા હોય છે ફેણ માંડી બેઠો હોય તો એમ કે ઈ બાયુના સામે ન જોવે એમ, બાયુને ન પકડી શકો. એ પ્રમાણે જ એમના રિએક્શન્સ હોય છે. પકડવા કે કોઈને બચાવ કોઈને નથી કરવો, પણ જ્યારે હું એક ચેલેન્જ લઈને જઉં છું ને ત્યારે મને એ ફીલ થાય છે કે ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન દેશ તો છે આપણો.
1: બરાબર.
2: અમીબેન, આપની વાત સાંભળીને કદાચ કોઈને એમ થતું હોય કે મારે પણ સ્નેકને રેસ્ક્યુ કરવું છે, ખાસ કરીને બહેનોને એવી ઈચ્છા થાય, એના માટે કોઈ તાલીમ કે એવું હોય છે કે પછી કોઈ એવું કરતું હોય એની સાથે જોડાઈને શીખવાનું હોય છે?
0: જનરલી એવું છે કે આ કામ છે ને એ થોડુંક રિસ્કી છે, જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ અને અનુભવ

0: સાપ પકડવામાં તો એવું છે કે અનુભવ કોઈનો પણ ઝીરો થઈ જાય છે. જ્યારે તમે ફ્લોર ઉપર આવો, કોઈ રેસ્ક્યુ પ્લેસ પર જાઓ, ત્યાં સુધી સાપને કેટલો રંજાડ્યો હોય, કેટલો હેરાન કર્યો હોય, એ કેટલા ગુસ્સામાં છે ને, તમે એને કઈ ટેકનિકથી પકડો છો એની ઉપર છે. અને સાપની ટ્રેનિંગ છે એ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ જ થાય છે, એ કોઈ લોકલ એનજીઓ કે કોઈ પર્સનલી નથી થતી. તો કદાચ કોઈને એવું કામ કરવું હોય તો એનજીઓ સાથે જોડાઈ અને વન વિભાગનો સંપર્ક કરી શકે છે.
1: અને સ્નેક રેસ્ક્યુઅર બનવા માટે આપણામાં શું એવા ગુણ હોવા જોઈએ?
0: સૌ પ્રથમ તો નોલેજ જ. નોલેજ તમારી અંદર હોય. આમાં કેવું થાય છે, ઘણી વાર બધા સાપના કલર્સ બધાને એક જેવા દેખ, એવા ઘણા બધા સાપ છે કે જે દેખાવમાં એક જેવા હોય છે, પણ એની અંદર એકદમ નાનકડી લાક્ષણિકતા હોય છે કે જે એને અલગ બનાવતું હોય છે. તો સૌથી પ્રથમ તો આપણે એ જાણવું પડે કે કયો સાપ છે, કઈ પ્રજાતિનો છે. અને એની ઉપર સ્ટડી કરતા કરતા અમારી પાસે એવા પણ લોકો છે કે જેના 30-30 વર્ષના અનુભવ પછી પણ એમને સ્નેક બાઇટ થતી હોય છે, એ એમની ભૂલના કારણે નહીં પણ સાપના બિહેવિયરના કારણે. એટલે દરેક અલગ અલગ પ્રકાર,
1: દરેક કેસ અલગ હોય છે.
0: જી જી.
1: પણ એક બેઝિક છે કે તમારામાં હિંમત હોવો જોઈએ, ધીરજ પણ હોવી જોઈએ.
0: હિંમત, ધીરજ અને કામનેસ, તમારું ફોકસ બહુ જ જોઈએ. એક અડધી સેકન્ડ આમ થી આમ થયું તો બનાવ બની શકે છે.
2: અને અટલબેન, સ્થળ, સમય અને લોકો કેવા છે એના ઉપર પણ આધાર છે. કારણ કે જો લોકો સહકાર ન આપે તો સ્નેક કેચર છે એનું કામ મુશ્કેલ બની જાય.
1: અને મને એમ થાય છે કે સાપ છે એ કઈ પ્લાન કરીને તમારી પાસે તમને કરડવા નથી આવતો. તમે થોડીક સાવચેતી રાખો કે ભાઈ ઘરની આસપાસ છે કે તમે ટાયર્સ કે એવું ન રાખો કે જ્યાં એ જગ્યા થઈ શકે, ભંગારનો સામાન ભેગો ન કરો, તો એવી જગ્યાએ સાપ આવશે જ નહીં.
0: ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં આ જ તકલીફ થાય છે કે પાછળના કે આગળના ભાગમાં ઘરની આસપાસ લોકો ભંગાર રાખે છે, જૂની સાયકલો તૂટેલી હોય છે, તો એવી જગ્યાએ સાપને છુપાવવું વધારે ગમે છે. તમે એક પોઈન્ટ મને કહ્યો હતો કે સાપ બદલો લેવા આવે, તો એનું એક કારણ છે કે કોઈ પણ સાપ હોય એ એનું ફેરામોન એટલે કે એની સુગંધ છે એ એક જગ્યાએ છોડે. સપોઝ તમે એક જગ્યાએ સાપ મરી ગયો અથવા તો ત્યાંથી સાપ પસાર થયો કે કઈ પણ થયું, તો ત્યાં એની ફેરામોન હોય તો એને સ્મેલ કરતા કરતા સાપ ત્યાં પહોંચે. જેમ આપણે ફોનથી લોકેશન મોકલીને એકબીજાને અટેચ થઈએ છીએ, તો સાપ છે એની ફેરામોન છોડતું હોય છે અને એનાથી બીજા સાપ પણ ત્યાં આવી જતા હોય છે. એટલે બદલા જેવું કઈ હોતું નથી.
1: અને આપણે જે એક ભયનું વાતાવરણ છે એ ઘણું ખરું છે ને ગેરમાન્યતાઓના કારણે છે. વાર્તાઓમાં નાગ બદલો લે છે, ફિલ્મો બની, સિરિયલ બની છે.
2: અને અટલબેન, આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે સાપની સામે બીન વગાડવામાં આવે છે, તો આજે એ પણ વાત તમે કરો કે એ શું છે, ગેરમાન્યતા છે કે શું?
0: ટોટલી ગેરમાન્યતા. સૌ પ્રથમ તો સાપને કાન હોતા જ નથી. બીન એટલે કે એક વાજિંત્ર છે. તમે સાપની સામે એટલે એ છે ને આપણી મુવમેન્ટ ઉપર જ એક્શન લેતું હોય છે. એટલે બીન એની સામે હોય એટલે બીન જેમ ગોળફર, તમે ક્યારે પણ એવું જોયું કે બીન સીધું રહીને જ કોઈ વગાડતું હોય, એને રોટેટ કરતા જ હોય છે. તો એ રોટેશન થતું હોય છે, સાપ છે ને એને ફોલો કરતું હોય છે.
2: ઓકે.
0: એને કાન હોતા નથી, એ સાંભળી શકતું નથી. એ કંપન છે, ધ્રુજારી છે એ, અને જોઈ શકે છે, બાકી એને કાન નથી હોતા.
2: જતા જતા પર્યાવરણને લઈને, સાપને લઈને એક શ્રોતાઓને સંદેશ આપો.
0: મારો એક કોમન જ સંદેશ છે કે દરેકે દરેક જીવને જીવવાનો અધિકાર છે. એ અહીંયા એક્ઝિસ્ટ કરવા માંગે છે એને કરવા દો. સ્પેશિયલી સાપને લઈને કહું તો સાપ સપોઝ કરડી પણ જાય છે તો દરેક સાપના ઝેરને તમારી બોડીની અંદર એક્શન લેતા કે એનું રિએક્શન આવતા થોડો સમય તો મળે છે. એવું નથી કે સાપ કડ્યો ને તરત જ તમને કંઈ થઈ જશે, પણ એની એન્ટી સ્નેક વેનમ બનેલી છે. તો એ આપણા નજીકના દરેકે દરેક પ્રાથમિક બૂથ ઉપર અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અવેલેબલ હોય છે, તો તાત્કાલિક તમે સારવાર કરો. બાકી બહુ બધા પક્ષી, પ્રાણીઓ, જીવો છે જે આપણી ધરતીમાં છે, એટલા માટે જ આપણે અહીંયા છીએ. નહીં હોય તો આપણું પણ અસ્તિત્વ ક્યાંય નથી. એટલે એને બચાવો અને એની અવેરનેસ થાય છે તો એનો કોઈ પ્રોગ્રામ સાંભળો અથવા તો તમે ગૂગલ ઉપર પણ જોઈ શકો છો, તમને માહિતી મળી જશે. પણ કૃપયા એને મારશો નહીં, મારો એક જ સંદેશ છે.
1: તો મને લાગે છે કે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અમીબેને શેર કરી, મને લાગે છે ઘણા મિત્રોની ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે.
3: હા,
1: તો એમનો જે નંબર છે એ આપણે મિત્રોને લખાવી દઈએ.
2: અમીબેન શ્રીમાળીના મોબાઈલ નંબર છે 84018
1: 24230
2: 84018 24230.
1: તો અમીબેન આપ સમય કાઢીને અહીંયા આવ્યા અને સરસ મજાની વાતો સાંપો વિશે અને સાંપો સાથે મિત્રતા કેમ કરી શકાય એ વિશે અમારી સાથે વાત કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
3: થેન્ક યુ
2: અટલબેન. આટલી સરસ માહિતી આપણને મળી અને આ માહિતી પરથી આપણા મનમાં જે ગેરમાન્યતા હતી તે તો દૂર થઈ જ છે, પરંતુ ઘણી નવી માહિતી પણ આપણને જાણવા મળી છે અને શ્રોતાઓને પણ આ કાર્યક્રમમાંથી ઘણી નવી વાત જાણવા મળી હશે અને આપણે આશા રાખીએ કે આજની માહિતી તેઓ જીવનમાં ઉપયોગી બનાવે અને જ્યારે પણ સાપને જુએ, સાપ નીકળે તો અમીબેને આપેલ માહિતી યાદ કરી અને સૌથી પહેલા વન વિભાગનો સંપર્ક કરે, નહીં કે સાપને કોઈ નુકસાન પહોંચાડે.
1: અને હવે સરસ મજાની વાતો થઈ છે, એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ, આજે અષાઢી બીજ છે તો તેને અનુરૂપ એક ગીત સાંભળી લઈએ.

0: અને હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો એ પહેલા આપણે શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઈમેલ દ્વારા જરૂરથી જણાવજો. આ સાથે સહ્યર કાર્યક્રમ પૂરો કરવાની ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સ્ટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્ર ધુની પર ઈરાનની પકડ, નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ, ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન યુએસ ડોલરના સંયુક્ત જીડીપી સાથે હિંદ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, એમએસએમઈ અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સંવાદિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા ફક્ત પાણીની વરાળને બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દિલ્હી હાઈકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ DK ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુંગની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી. પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી નકલી ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સામણી અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ.
1: सुबह एक जोरदार धमाके के बाद तेहरान में वायु रक्षा प्रणालियों को प्रभावी कर दिया गया है. ईरान ने दावा किया कि उसने बहरीन और कुवैत समेत इस इलाके में अमरीकी सैन्य ठिकानों पर हमले किए हैं. अमरीकी सेना ने कहा कि उसने ईरान के लिए आर्थिक रूप से बेहद अहम खार्ग द्वीप की ओर जा रहे एक खाली टैंकर को रोक दिया है. ईरान के विदेश मंत्रालय के प्रवक्ता ने कहा कि उनकी अमरीका के साथ बातचीत की कोई योजना नहीं है.
0: સરકારે દ્વિસાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે. સુધારેલા દળો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ATF નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને IT શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200 વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન

0: ઉપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16, 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20, 21-17 હરાવી હતી. ભારતમાં ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથ પુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બરાબર 2:15 મિનિટે સાંભળીશું દોપહર સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે થશે.

0: રાખી છે. અમદાવાદમાં વાજતે ગાજતે આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ રહી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળી ભક્તોને સામેથી દર્શન આપવા રથમાં સવાર થયા છે. આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીનો લાહો લીધો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા. વિધિવત પૂજન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈ કરી તેમજ રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિરોમાં પત્રકારોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ દરેક નાગરિકની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
1: આજે કચ્છી ભાઈઓ બહેનો નું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશ માં રહેતા દરેક જન માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવન પણ વધે, દરેક કચ્છી ભાઈઓ બહેનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના નાદ સાથે અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ચાલી રહી છે. વહેલી સવારથી જગતના નાથની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર શહેરમાં ઉમટ્યું છે. રથયાત્રાના અગ્રભાગે સુંદર રીતે શણગારાયેલા ગજરાજ રથયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો પ્રસાદરૂપી ભોજનનો લાહવો લઈ રહ્યા છે. ત્યારબાદ થોડા વિશ્રામ પછી ભક્તો સાથે ત્રણેય રથ સરસપુરથી પ્રસ્થાન કરશે. અગાઉ ભગવાનના ત્રણેય રથ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચતા મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાની સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી દર્શન કર્યા હતા. રથયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા દર્શાવાતા કરતબ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનના સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે રથના લોકેશન પોલીસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરાતી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની માહિતી મેળવી. સમગ્ર રાજ્ય માટે આસ્થાના પ્રતિક સમાન આજની રથયાત્રાના આપ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા છે. અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કચ્છી માંડુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમનું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે રથયાત્રા યોજાઈ રહી છે. કચ્છમાં માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. આ ઉપરાંત ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણામાં વડનગર, વિસનગર, કડી અને ગોજારીયા ખાતે બપોર બાદ પરંપરાગત રથયાત્રા યોજાશે. તેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈ 500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. અષાઢી બીજના પાવન અવસરે આજે કેટલાક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. મોરબીમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના

કામરેજ અને માંગરોળ તાલુકામાં નોંધાયો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 25% જેટલો વરસાદ થયો છે. દરમિયાન માછીમારોને પણ આવતીકાલથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રાજ્યના

0: જામનગરમાં શહેરમાં ગંદકી ફેલાવતા વ્યાવસાયિક એકમ, હોટલ અને લારી ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 800થી વધુ એકમને ન્યુસન્સ નોટિસ અપાઈ છે, તેમજ તમામ ધંધાર્થીઓને ફરજિયાત કચરાપેટી રાખવા અને કચરા લેવા આવતા વાહનને જ આપવા કડક તાકીદ કરવામાં આવી. નિયમોનું પાલન ન કરનારા એકમને બંધ કરાવવા કે સીલ કરવા સુધીના આકરા પગલાં પણ મહાનગરપાલિકા દ્વારા લેવાશે તેવી ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા હવે રજૂ કરીએ છીએ પશ્ચિમ કચ્છનો સમાચાર પત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ આજે અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા માટે હમીરસર તળાવના કિનારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. તો માધાપર ગાંધીધામ સહિતના સ્થળે પારંપરિક રથયાત્રાનું આયોજન કરાયું હતું. કચ્છમાં અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને સુકનરૂપ માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે સારી મેઘમહેર ન થતા ચિંતા વાદળો ઘેરાયા છે. ત્યારે આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાત દરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ વચ્ચે કચ્છની ધરતીમાં ગુજરાતના વન્ય જીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પસ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ગોરાડનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સ્થિતિ છે, તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સંદર્ભે એક્સપર્ટ વિડીયો અને ફોટો સાથેની વિગતો શેર કરી આ ખુશીના સમાચાર આપ્યા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્રને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના આંતરિયાળ વિસ્તારોના 45 અખર કેન્દ્રોની 450 જેટલી દીકરીઓને અભ્યાસમાં પુનઃ જોડાવાનો એક વિશેષ કાર્યક્રમ આજરોજ ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ આ શૈક્ષણિક કાર્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનને બિરદાવીને કહ્યું, દીકરીઓને પૂર્ણ લગનથી અભ્યાસ ચાલુ રાખીને ઉચ્ચ ડિગ્રી મળવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ તથા તાત્કાલિક સારવાર અને રેફરલ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર અસર કરી શકે છે, તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવી છતાં રેતી, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. હવે સાંભળીએ કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ અચલ મહેતાના સ્વરમાં આ ગીત.

0: સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. આજની પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભાના આરંભે બરાબર 5 વાગે આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. અત્યારે રજા આપશો. અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર.

0: લતા મંગેશકર અને કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું રોકી.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે

0: અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગ્રહણ.
1: વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશદ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

0: ગબ્બર ઇઝ બેક આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અરિજીત સિંગ અને પલક મુચ્છલના સ્વરમાં ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું પાર્થ મિસ્ત્રીના સ્વરમાં પ્રાચીન ભજન અને દીપક કુમારના સ્વરમાં લોકગીતો.
1: જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતિક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

0: खां ऊचो वाहणनि जे लाइ महफ़ूज़ अचवञ जे लाइ सुठो रस्तो ऐं तक़रीबनि 13,000 फुट जे ऊचाईअ ते ठहियल सहला सुरंग जहिड़ियूं तवारीख़ी योजनाऊं BRO सग जी जिंदह सबूत आहिनि। सुप्रीम कोर्ट CBSE जे कोर्स तहत 9 दर्जे में टीं ॿोली शुरू करण लाइ ॻणितीअ जो इज़हार कंदे चयो त उन सां शागिर्दनि में दॿाउ वधंदो। अदालत तजवीज़ ॾिनी त उनखे 5 या 6 दर्जे में शुरू करायो वञे त जीअं शागिर्द आसानीअ सां उनखे अपनाए सघनि। जस्टिस BV नागरत्ना ऐं R महादेवन जी हिकु बैच मर्कज़ी हुकूमत खे चयो त 9 दर्जे में टीं ॿोली शुरू न कराई वञे। इहा टिप्पणी तमिलनाडु हुकूमत पारां मद्रास हाईकोर्ट जे ख़िलाफ़ु दाख़िल कयल दरख़्वास्त जे ॿुधणीअ दौरान कई वई, जीअं रियासत जे हर ज़िले में जवाहर नवोदय विद्यालय खोलण खे हुकुम ॾिनो वियो। ज़राअत ऐं हारियुनि जे भलाई मंत्री शिवराज सिंह चौहान पाएदार ज़रई तरक़ीअ खे यकीनी बणाइण लाइ हारियुनि में मज़बूत ज़राअत जे तरीक़नि खे ओढ ॾियण जी ज़रूरत ते ज़ोर ॾिनो आहे। नई दिल्ली में इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च ICAR जे फाउंडेशन जी स्थापना ॾींहं में ॻाल्हाईंदे हुन चयो त हारियुनि ऐं साइंसदाननि जूं गॾियल कोशिशूं ग़ैर मामूली नतीजा ॾेई रहियूं आहिनि। हुन वधीक चयो त तहक़ीक़ पारां हारियुनि खे हक़ीक़ी वक़्त में फ़ाइदा फराहम करणु घुरिजनि। रांदुनि पासे रुख कंदे अर्जेंटीना फीफा वर्ल्ड कप जे फाइनल में जाइ पुख्ती करे वरिती आहे। सेमीफाइनल मैच में अर्जेंटीना इंग्लैंड खे 2-1 तां शिकस्त ॾिनी। अर्जेंटीना हाणे आर्तवार ॾींहुं फाइनल में स्पेन सां मुक़ाबिलो कंदो। PV सिंधु जापान ओपन सुपर बैडमिंटन टूर्नामेंट जे क्वार्टर फाइनल में पहुती आहे। हुन विश्व जी 5 नंबर जी रांदीगर चीन जी हॉन चू खे सिर्फ़ 35 मिंटनि में लॻातार सेटन में शिकस्तो करे सीज़न जो बहितरीन नुमाउ कयो। मुख्य समाचार हिकु भेरो ॿीहर वरी ॿुधंदा। भारत भू सियासी तकरारुनि विच में सलामती ऐं आर्थिक ललकारुनि सां निपटण लाइ बिम्स्टेक मेंबर मुल्कनि खे गहरे सहकार जो सॾु ॾिनो। प्रधानमंत्री नरेंद्र मोदी सुभाणे मुल्क जी पहिरीं हाइड्रोजन सां हलंदड़ रेलगाॾीअ खे साई झंडी ॾेखारे रवानो कंदो। ओडिशा जे पुरीअ में भॻवान जगन्नाथ जी दुनिया में मशहूरु रथ यात्रा श्रद्धा ऐं ख़ुशीअ सां जारी। सिंधी समाचारनि जो ही अंक हिते समाप्त थियो। मूंखे ॾींदा इजाज़त। नमस्ते।
1: आकाशवाणी भुज समाचार अशरफ नथवाणी वांचे छे। नमस्कार। कच्छ અને કચ્છ બહાર વસતા કચ્છી માડુઓ આજે અષાઢી બીજથી આરંભાયેલા કચ્છી સંવત 2083ના નવા વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહ્યા છે। રાજાશાહી યુગમાં રાજદરબારમાં થતી ઉજવણી આજે પણ એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષની દરેક કચ્છીઓને શુભકામનાઓ પાઠવી છે। શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર સંદેશ પાઠવતા કહ્યું છે કે કચડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ જીતે એકડો કચ્છી વસે ઉતે ડિયા ડી કચ્છ। કચ્છી નવા વર્ષ નિમિત્તે આજે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જિલ્લા મથક ભુજમાં છેલ્લા 2 વર્ષથી યોજાતા સાંસદ કચ્છ કાર્નિવલે આ ઉજવણીમાં નવું આકર્ષણ ઊભું કર્યું છે। હમીરસર તળાવને કિનારે યોજાઈ રહેલા આ કાર્નિવલમાં કુલ 48 જેટલી આકર્ષક કૃતિઓ રજૂ કરાશે, જેમાં 1200 જેટલા કચ્છ અને કચ્છ બહારના કલાકારો પોતાની કલાના રંગો પાથરી રહ્યા છે। મહાદેવના કાથી શરૂ થઈને ખેંગાર પાર્ક સુધી યોજાનારા આ કાર્નિવલને જોવા માટે કચ્છી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કચ્છના સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા આ આયોજનમાં કચ્છની પરંપરાગત સંસ્કૃતિ, લોકસંગીત, પ્રખ્યાત હસ્તકળાઓ અને સામાજિક જાગૃતિ લાવતી અલગ અલગ થીમ પર કલાકારો પ્રસ્તુતિ કરી રહ્યા છે। આ અનોખા કાર્નિવલમાં સંસ્કાર કોલેજ, લાલન કોલેજ અને DV સહિતની 6 કોલેજો તેમજ 10 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા છે। દરમિયાન આજે અષાઢી બીજ નિમિત્તે ગાંધીધામ ઉપરાંત ભુજ નજીક માધાપુર ખાતે યોજાયેલી રથયાત્રામાં ભાવિકો જોડાયા હતા। અષાઢી બીજના અવસરે ભુજના ઐતિહાસિક અમીરસર તળાવ ખાતે માટે યોજાઈ રહેલા સંસદ કચ્છ કાર્નિવલ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારું બનાવવા વિશેષ આયોજન અમલમાં મુકાયું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ જાહેરનામું બહાર પાડીને ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી આજે મધરાત સુધી હમીરસર તળાવને અડીને આવેલા મુખ્ય માર્ગો સામાન્ય વાહનો માટે બંધ રાખવા હુકમ કર્યો છે. રઘુવંશીનગર, મંગલમ 4 રસ્તા, ખેંગાર પાર્ક, ઉમેદનગર, ટાઉન હોલ, ઘનશ્યામનગર બસ સ્ટેશન અને આશાપુરા માતાજીના મંદિર તરફથી હમીરસર તરફ જતા માર્ગો પર વાહન

0: વ્યવહાર નિયંત્રિત કરાયો છે અને પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેટિંગ ગોઠવી વાહનોને વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવી રહ્યા છે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે પાટવાડી નાકા, રાવલવાડી, કોડકી રોડ, કોલેજ રોડ, જ્યુબિલી સર્કલ, વીડી હાઈસ્કૂલ માર્ગ, છઠ્ઠી બારી રિંગ રોડ અને આશાપુરા રિંગ રોડ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. જિલ્લામાં આજે બપોરે 3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. ખાવડા અને વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા નજીક આ આંચકા નોંધાયા હતા. પ્રથમ આંચકો બપોરે 2:20 ખાવડા નજીક અનુભવાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. તેના 3 મિનિટ બાદ એટલે કે બપોરે 2:23 વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી લગભગ 32 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા ક્રિક વિસ્તારમાં 3.2 તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. અષાઢી બીજની ઉજવણી વચ્ચે સતત 2 આંચકા અનુભવાતા સરહદ વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આ બંને આંચકા સાઉથ વાગડ ફોલ્ટ લાઇન હેઠળના વિસ્તારમાં નોંધાયા છે, જે કચ્છના સક્રિય ફોલ્ટ ઝોન પૈકીનો એક છે. કચ્છ ભૂકંપની રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા આવતા રહે છે. કચ્છ જેવા આપત્તિ સંવેદનશીલ જિલ્લામાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ માધાપુર સ્થિત યક્ષ મંદિર ખાતે 7 દિવસીય વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્પીપા રાજકોટના સંયુક્ત આયોજનથી યોજાયેલી આ તાલીમમાં વિવિધ કોલેજોના NSSના 102 યુવાનો ભાગ લઈ રહ્યા છે. તાલીમ દરમિયાન SDRFના અનુભવી અધિકારીઓ અને જવાનો દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે બેઝિક થી લઈને એડવાન્સ લેવલનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, જોખમી વિસ્તારોમાં સુરક્ષિત કામગીરી, શોધખોળ, સ્થળાંતર અને સંકલિત રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લો ખનિજોના હબ તરીકે ઓળખાય છે ત્યારે કચ્છના પેટાળમાં છુપાયેલા કુદરતી ખજાનાને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ખનિજ વિભાગ દ્વારા પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત રેર અર્થ ખનિજ શોધવા માટે મેગા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય બહારની એક નિષ્ણાત જિયોલોજીકલ એજન્સીને પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. ખનિજ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવશે. ત્યારબાદ આગામી સમયમાં નખત્રાણા, અબડાસા, લખપત, ખાવડા અને માંડવી સહિતના વિસ્તારોને પણ તબક્કાવાર આ સર્વેમાં આવરી લેવાશે. જિલ્લામાં 25 જેટલા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારનો લાભ મળ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા 5 વર્ષની સેવા પૂર્ણ કરનારા આ તમામ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવવાનો આદેશ જાહેર કરાયો છે. અગાઉ 84 સરકારી માધ્યમિક, 48 સરકારી ઉચ્ચતર માધ્યમિક અને 11 અનુદાનિત શાળાના શિક્ષકોને પણ પૂર્ણ પગારનો લાભ અપાયો હતો. હવે આ 25 નવા શિક્ષકોને લાભ મળતા કુલ 168 શિક્ષકોને પૂર્ણ પગારનો લાભ મળી ચૂક્યો છે. આજે વિશ્વ સાપ દિવસ છે. ભારતમાં સર્પદંશથી દર વર્ષે અંદાજે 50,000 લોકો જીવ ગુમાવે છે. સાપ દેખાય ત્યારે ત્વરિત વન વિભાગ કે અધિકૃત રેસ્ક્યુઅરનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવે છે. આપણા સમાજમાં સાપો વિશે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે, જેના કારણે લોકો સાપને જોતા જ ગભરાઈને તેને મારી નાખે છે. વાસ્તવમાં કચ્છમાં મુખ્યત્વે નાગ, કાળોતરો અને ફૂરશો આ 3 જ ઝેરી સાપ છે, જ્યારે 23 જેટલી બિનઝેરી પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, કે તમારી પાસે જે સ્કિલ છે ને એ બીજા કોઈ પાસે નથી. તમારી પાસે બહુ મોટી આવડત છે અને એ આવડત છે સાંભળવાની. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું શુભમ ભટ્ટ તમારી સાથે વાત કરવાનો છું એક ખૂબ રસપ્રદ વિષય, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ જે ગઈકાલે આપણે મનાવ્યો. અને આજનો દિવસ એટલે મારા માટે, તમારા માટે, આપણા માટે, અમદાવાદ માટે એક દિવસ નથી, એક સંસ્કાર છે, એક ધરોહર છે, એક ઉત્સાહનો, આનંદનો, ઉમંગનો દિવસ છે. આ દિવસ એટલે સાક્ષાત ભગવાન જગન્નાથનો રથયાત્રાનો દિવસ. તો મિત્રો, ક્યાંય ન જતા હું થોડી જ વારમાં આ સુંદર મજાના ગીત પછી તમારી સાથે આવી રહ્યો છું અને આપણે વાતો કરીશું આ બંને વિષયો ઉપર વિગતવાર.

0: યુવા મિત્રો, ફરી પાછું આપનું એકવાર સ્વાગત છે યુવાઓના મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં. હું શુભમ ભટ્ટ આપની સાથે. આપણે વાત કરતા હતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉપર. આપણા ફોનની અંદર કેટલી બધી એપ્લિકેશન્સ હોય છે, નહીં? સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ, સેલ્ફ હેલ્પ એપ્લિકેશન્સ, વેલ્થ માટેની એપ્લિકેશન્સ, અને એ બધી એપ્લિકેશન્સમાં તમને ખબર જ છે કે સમયાંતરે અપડેટ્સ આવતા હોય છે. ભાઈ, હું તો મારા ફોનને વ્યવસ્થિત રીતે અપડેટ કરી લઉં છું, તમે પણ કરતા જ હશો. પણ એવી જ રીતે આપણે આપણી લાઈફની સ્કિલ્સને કેટલી અપડેટ કરીએ છીએ એના વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું છે? તો આપણે આપણી આ લાઈફની સ્કિલ્સને કેવી રીતે અપડેટ કરવી જોઈએ એ વિશે વધુ અપડેટ આપવા માટે આપણી સાથે એક યુવા મિત્ર જોડાયા છે, જેનું નામ છે ધ્રુવી મહેતા. તો હું ધ્રુવીને વિનંતી કરું છું કે એ આગળનો કાર્યક્રમ જે છે આપને સંભળાવે અને સુંદર મજાના ટોપિક ઉપર આપની સાથે ચર્ચા કરે. ધ્રુવી, ઓવર ટુ યુ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી સાથે ધ્રુવી. તમને ખબર છે, ગઈકાલે જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ગયો. તો આજનો આ વિશેષ પ્રોગ્રામ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ યુવાનીની શક્તિ, ગૌરવ અને કૌશલ્યના મહિમાને વંદન કરવાનો અવસર છે. કહેવાય છે ને, જ્ઞાન આપણને વિચારવાનું શીખવે છે અને આવડત એ વિચારોને સાકાર કરવાનું શીખવે છે. થોડો વિચાર કરીએ, સૂર્ય રોજ ઉગે છે, પરંતુ દરેક સવાર નવી હોય છે.

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી, ડિજિટલ માધ્યમો, ગ્રીન એનર્જી, ડ્રોન, આ બધા ક્ષેત્રોમાં રોજ નવી તકો ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ તે જ લઈ શકે જે સતત શીખતા તૈયાર હોય. એક જાણીતી કહેવત છે ને, કામ નાનું કે મોટું નથી હોતું, કામ કરવાની ઈચ્છા મોટી હોય છે. કુંભારના હાથમાં માટી હોય છે, પણ એ જ માટી સુંદર ઘડામાં બદલાય છે. સુથારના હાથમાં લાકડું હોય છે, પણ એ જ લાકડું કલાનું રૂપ ધારણ કરે છે. અને શિક્ષકના હાથમાં વિદ્યાર્થી હોય છે, જે ભવિષ્યના નાગરિક તરીકે ઘડાય છે. આ બધું શક્ય બને છે આવડતથી. જેટલા યુવાનો સાંભળે છે એમને મારે એક કહેવું છે. આજે એક પ્રશ્ન પોતાને પૂછજો, છેલ્લા એક વર્ષમાં મેં શું નવું શીખ્યું? જો જવાબ મળે તો સમજો કે વિકાસનો માર્ગ મળી ગયો છે, અને જો જવાબ ના મળે તો આજે જ શરૂઆત કરવાનો દિવસ છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ સમય બદલાઈ ગયો છે, પરંતુ સાચું તો એ છે સમય હંમેશા બદલાતો જ રહે છે. જરૂર છે તો આપણે પણ બદલાતા સમય સાથે શીખતા રહીએ, કારણ કે શીખવાનું બંધ થાય ત્યાંથી વિકાસ પણ અટકી જાય છે. સ્વામી વિવેકાનંદના શબ્દો આજે પણ એટલા જ પ્રેરણાદાયી લાગે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી અટકાશો નહીં. આ શબ્દોમાં માત્ર પ્રેરણા નથી, પરંતુ સતત કૌશલ્ય, વિકાસનો મંત્ર પણ સમાયેલો છે. મિત્રો, માતા પિતા પોતાના સંતાનોને સારું શિક્ષણ આપે છે, શિક્ષકો જ્ઞાન આપે છે, સમાજ તક આપે છે, પણ આ બધાને અર્થ ત્યારે મળે જ્યારે યુવાન પોતાના હાથથી, પોતાની મહેનતથી પોતાનું ભવિષ્ય ઘડે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો પોતાનો પ્રકાશ ઓછો થતો નથી. એ જ રીતે આપણે જે શીખીએ એ બીજાને પણ શીખવીએ, જ્ઞાન વહેંચવાથી વધે છે. આ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ. દર વર્ષે ઓછામાં ઓછું એક નવી સ્કિલ શીખીશું, પોતાને વધુ સક્ષમ બનાવીશું, અને આપણા પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવીશું. પ્રિય શ્રોતા મિત્રો, યુવાની એ માત્ર ઉંમર નથી, યુવાની એ વિચાર છે, યુવાની એ હિંમત છે, યુવાની એ સર્જન છે. અને જ્યારે યુવાની સાથે કૌશલ્ય જોડાય ત્યારે વિકાસનો નવો ઇતિહાસ રચાય. આપના સપનાઓને પાખ મળે, આપના હાથને કૌશલ્ય મળે, અને આપના જીવનને સફળતાની નવી દિશા મળે એવી શુભકામના છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. જો આપણા યુવાનો કૌશલ્યવાન બનશે તો ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. એટલે જ દેશમાં વિવિધ વિકાસ કાર્યક્રમો દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ઉદ્દેશ્ય એક જ છે, યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો. મિત્રો, અહીં મને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના શબ્દો યાદ આવે છે. તેઓ કહેતા ને, સપનું એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપનું એ છે જે તમને ઊંઘવા ના દે. સપનું સાકાર થાય છે માત્ર ઈચ્છાથી નહીં, પણ ગુણ, આવડત અને સતત મહેનતથી. એક સત્ય ઘટના. ગુજરાતના એક યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, નોકરી મળવામાં સમય લાગ્યો, તે દરમિયાન તેણે સોલાર એનર્જીની તાલીમ લીધી. આજે તે પોતાની કંપની ચલાવે છે અને અનેક યુવાનોને રોજગાર આપે છે. આપણે આ ઘટના શું શીખવે છે? ડિગ્રી દરવાજો ખોલી શકે છે, પણ આવડત તમને દરવાજાની અંદર જતા શીખવે છે. આવડત એટલે માત્ર ટેકનિકલ આવડત જ નહીં, સમયસર પહોંચવું, પ્રામાણિક રહેવું, સારી રીતે વાતચીત કરવી, ટીમવર્ક સાથે કામ કરવું, સમસ્યાનો ઉકેલ શોધવો, આ બધું પણ આવડત જ છે. આ નવી ટેકનોલોજી સ્વીકારવી, આ આવડત જ માણસને વિશેષ બનાવે છે. જીવનમાં ઘણીવાર આપણે કહીએ છીએ, મને તક નથી મળી, પણ ઘણી વખત તકનો અભાવ નથી હોતો, તૈયારીનો અભાવ હોય છે. આજની દુનિયામાં અમદાવાદની એક યુવતીને ચિત્ર દોરવાનો ખૂબ શોખ હતો. લોકો કહેતા આમાં શું મળશે, પણ તેણે પોતાના શોખને છોડ્યો નહીં. ડિજિટલ ડિઝાઇન શીખી સોશિયલ મીડિયા પર પોતાની કૃતિઓ મૂકવા લાગી.
ધીમે ધીમે દેશમાંથી

0: પછી વિદેશમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા અને તેની ઓળખ તેની ડિગ્રીથી નથી, તેની આવડતથી બની. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ વિશેષતા હોય જ છે. કોઈ ખૂબ સરસ બોલી શકે છે તો કોઈ સુંદર લખી શકે છે, કોઈ સંગીતમાં નિપુણ હોય છે તો કોઈ કોમ્પ્યુટર ચલાવવામાં. પ્રશ્ન એ નથી તમારી પાસે આવડત છે કે નહીં, પ્રશ્ન એ છે શું તમે તેને ઓળખી છે. આજનો યુગ માત્ર ભણવું પૂરતું નથી, શીખતા રહેવું જરૂરી છે. જે દેશનો યુવાન સક્ષમ એ દેશનું ભવિષ્ય સર્વોત્તમ. આજે વાત કરવી છે આપણા એક કરોડો યુવાનોની, જેમના હાથમાં હુનર છે અને આંખોમાં આસમાન જીતવાના સપના છે. આજકાલ ડિગ્રી કરતાં પણ વધારે બોલબાલા કોની છે ખબર છે તમને? સ્કિલ એટલે કે કૌશલ્યની. આ વર્ષે યુનાઇટેડ નેશન્સની ખૂબ જ સુંદર થીમ છે, સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર, એટલે કે આપણા બધાના એક ઉજ્જવળ ને સહિયારા ભવિષ્ય માટે કૌશલ્ય. દોસ્તો, એક જમાનો હતો જ્યારે લોકો કહેતા કે ભણશો લખશો તો બનશો નવાબ. પણ આજે 2026ના ડિજિટલ યુગમાં આ વ્યાખ્યા થોડી બદલાઈ છે. હવે એવું છે કે ભણવાની સાથે કંઈક નવું શીખશો તો જ કરશો રાજ. આજે માત્ર પુસ્તકીયું જ્ઞાન કાફી નથી, માર્કેટમાં રોજ નવું કંઈક આવી રહ્યું છે. ગઈકાલ સુધી આપણે કમ્પ્યુટર શીખતા હતા, આજે એઆઈ અને કોડિંગનો જમાનો છે. પણ હા, સ્કિલ એટલે માત્ર કમ્પ્યુટર કે આઈટી નહીં હો, એક સારો ઇલેક્ટ્રિશિયન, એક કલાત્મક સુથાર, એક સુપર્બ શેફ કે પછી એક પાવરફુલ વિડીયો એડિટર, આ બધા જ પોતાના કૌશલ્યના દમ પર દુનિયા જીતી રહ્યા છે. અત્યારે પીએમ કૌશલ્ય વિકાસ યોજના જેવી ઘણી સરકારી યોજનાઓ પણ આપણા યુવાનોને મફતમાં અને સસ્તી ફીમાં ટ્રેનિંગ આપી રહી છે, જેથી કોઈ બેરોજગાર ના રહે. જો તમારા હાથમાં કોઈ એક હુનર હશે ને દોસ્તો, તો ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. ટેકનિકલ સ્કિલ્સ તો જરૂરી જ છે, પણ એની સાથે એક બીજી વસ્તુ પણ બહુ કામની છે, જેને આપણે કહીએ છીએ સોફ્ટ સ્કિલ્સ, એટલે કે લોકો સાથે વાતચીત કરવાની કળા, ટીમમાં કામ કરવાનો ગુણ અને મુશ્કેલ સમયમાં શાંત રહીને રસ્તો શોધવાની આવડત. મને એક નાનકડી વાત યાદ આવે છે. બે મિત્રો હતા, રમેશ અને સુરેશ. બંને સરખું ભણેલા અને બંને કમ્પ્યુટરમાં એક્સપર્ટ. પણ રમેશ જ્યારે કોઈની સાથે વાત કરતો ત્યારે હંમેશા ગુસ્સામાં કે નર્વસ રહેતો, જ્યારે સુરેશ હંમેશા હસતા મોઢે ને મીઠા અવાજે વાત કરતો. પરિણામ શું આવ્યું ખબર છે? સુરેશ પોતાની વાત કરવાની કળાને લીધે બહુ જલ્દી આગળ વધી ગયો અને મોટો મેનેજર બની ગયો. એટલે જ દોસ્તો, જ્ઞાન ગમે તેટલું હોય પણ જો એને રજૂ કરવાની કળા ના હોય ને તો એ અધૂરું છે. તમારી સાથે હું છું ધ્રુવી. જતા જતા એટલું જ કહીશ યુવા દોસ્તોને, ભણતરની ડિગ્રી કદાચ તમને ઇન્ટરવ્યૂના રૂમ સુધી પહોંચાડી શકે, પણ તમારી આવડત, તમારી સ્કિલ જ તમને સફળતાના શિખર સુધી લઈ જશે. ક્યારેય શીખવાનું બંધ ના કરો. જિંદગી રોજ એક નવો ક્લાસરૂમ છે. બસ આપણે એક સારા વિદ્યાર્થી બનવાની જરૂર છે. પોતાની સ્કિલ્સ વધારતા રહો, દેશનું નામ રોશન કરતા રહો અને હસતા રહો. નમસ્કાર.
1: વાહ ધ્રુવી વાહ, તમે ખૂબ જ સરસ રીતે આ વિષયને રસપ્રદ રીતે આપણા યુવા મિત્રો સાથે વહેંચ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો ધ્રુવી. તો શ્રોતા મિત્રો, હવે જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી, એ ક્ષણ હવે આવી ચૂકી છે. તો આપના હૃદયના દ્વારને ખોલી રાખો, કેમ કે આપણે ત્યાં સાક્ષાત જગતનો નાથ ભગવાન જગન્નાથ પધારી રહ્યા છે. શું કોઈ દિવસ એવું બન્યું છે કે તમે ઓફિસમાં કામ કરતા હોવ અને તમારા બોસ કોઈ કામ માટે પોતાની કેબિન છોડીને તમારા ડેસ્ક ઉપર આવે, કે પછી કોલેજના પ્રિન્સિપાલ તમારા ક્લાસરૂમમાં આવીને તમને મળવા આવે? તમે કહેશો કે આવું બધું આપણા નસીબમાં ક્યાંથી? તો નસીબ આપણા બધાના આજે ખુલી ગયા છે અને આખા વિશ્વના બોસ આજે આપણને મળવા માટે પોતાની રજવાડી કેબિન છોડીને આવી ગયા છે. તો આપણે આપણા શાબ્દિક વાર્તાલાપ દ્વારા ભગવાન શ્રી જગન્નાથનું સ્વાગત કરીએ આ સુંદર મજાના ગીત પછી.

તો જગતના પાલનહાર પોતાનો રાજમહેલ છોડી અને આજના દિવસે આપણા બધાની વચ્ચે આવ્યા છે, આપણને મળવા માટે, આપણા દુઃખને હરવા માટે અને આપણી બધી જ મનોકામનાઓ પૂરી કરવા માટે. આપણા શહેર અમદાવાદનો અષાઢી બીજ સાથે ખૂબ જૂનો નાતો છે. વાત શરૂ થાય છે 1878. જી હા, 1878 થી ચાલી આવતી આ ઐતિહાસિક રથયાત્રા આજે 149મા વર્ષની અંદર પ્રવેશ કરી ચૂકી છે. મને એવો વિચાર ચોક્કસથી આવે કે આપણે બધા છીએ ને, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ. નવી કોલેજ હોય, નવી નોકરી હોય, કે કોઈ નવું સિટી હોય, કે કોઈ પણ નવા લોકો હોય. પણ ભગવાન જગન્નાથ એ તો હજારો વર્ષો પહેલા જ આપણને શીખવી ગયા કે જો લોકો સુધી પહોંચવું હોય તો મહેલ કે મંદિરની અંદર બેસી રહેવાથી કંઈ જ ના થાય, બહાર નીકળવું પડે, લોકોની વચ્ચે જવું પડે, તેમને ખુશીમાં, તેમના દુઃખમાં, તેમના જીવનમાં ભાગીદાર બનવું પડે. અને આ ભાગીદારીનો લાભ અમદાવાદ છેલ્લા 149 વર્ષોથી લઈ રહ્યું છે. અમદાવાદની રથયાત્રા માત્ર ગુજરાતની નહીં પરંતુ દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. વિચાર કરો કે આ શહેરમાં કેટલી પેઢીઓ બદલાઈ ગઈ, ઘણા બધા રાજકારણીઓ બદલાઈ ગયા, ટેકનોલોજી બદલાઈ ગઈ, જીવન જીવવાની રીત બદલાઈ ગઈ, પણ જય જગન્નાથનો નાદ એ તો આજે પણ એટલો જ જીવંત છે. આપણે આપણું બાળપણ કદાચ યાદ હશે, આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા દાદા કે દાદીની આંગળી પકડીને આપણે મેળામાં કે મંદિરે જતા હતા. એક કરચલી

વાળી આંગળી પકડતા જ જાણે દુનિયાની સૌથી મોટી સુરક્ષા મળી ગઈ હોય ને એવો અહેસાસ થતો હતો. ખરું ને? તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ વર્ષો પહેલા એક આવો જ નાનકડો છોકરો જે પોતાના દાદાની સાથે આવતો, અને આજે એ જ છોકરો મોટો થયા બાદ આટલા વર્ષો પછી એ જ જગન્નાથ મંદિરના મહંત બની ગયા. જી હા, મહંત દિલીપદાસજી મહારાજ. આપને જાણીને આશ્ચર્ય થશે કે મહંત શ્રી ભગવાનને ગજવેશમાં અને વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં અત્યંત નિપુણ છે. 15-20 વર્ષ સુધી તેમણે માત્ર ભગવાનના શણગારની સેવા કરી છે. પણ આજના જમાનામાં જ્યાં આપણે નાની અમથી સિદ્ધિ મેળવીને ઈગોથી છલકાઈ જઈએ છીએ, ત્યાં આટલી મોટી ગાદી પર બેઠા પછી પણ આ મહંત કહે છે કે આ નિપુણતા મારી નથી પણ પ્રભુની દેન છે. અને હવે વાત કરીશું આપણે આ રથયાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્ર વિશે. આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સાક્ષાત ભગવાન જગન્નાથ, એમના બહેન સુભદ્રાજી અને એમના મોટા ભાઈ બલરામજીનો રથ. આ ત્રણેયો રથને શણગારવા માટે, આ ત્રણેયો રથને બનાવવા માટે તમે માનશો કે એક જ પરિવાર છેલ્લી 5 પેઢીથી આ રથને બનાવે છે અને આ રથને હંકારવામાં, આ રથનું આખું મેનેજમેન્ટ કરવામાં સહાયરૂપ થાય છે. રણછોડલાલ ખલાસથી શરૂ થયેલી આ સફર અત્યારે એમના યુવા પુત્રો કૌશલભાઈ અને મહેન્દ્રભાઈ આ વારસાને સંભાળે છે. તમને ખબર છે કે ઐતિહાસિક સમયમાં ભગવાન બળદેવજીના રથને 16 જેટલા પૈડાઓ હતા. ત્યારબાદ સંખ્યા ઘટીને 12 પૈડાની થઈ અને હવે છેલ્લે 1950 બનેલા નવા રથોની અંદર 6 પૈડા છે. સૌથી મોટો રથ બળદેવજીનો હોય છે અને આ મહાકાય રથોને ખેંચવાની હિંમત માત્ર શારીરિક બળથી નહીં, આંતરિક શ્રદ્ધાથી આવતી હોય છે. ખલાસ પરિવારનો આ વારસો આપણને શીખવે છે કે સાચી શાંતિ અને સફળતા પોતાના કામ પ્રત્યેની વફાદારીમાં જ છુપાયેલી છે. આજથી અંદાજે 100 વધુ વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં એક અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયાની પ્રસાદીની વાત કંઈક અલગ છે. અહીંયા કાળી રોટલી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. તમે કહેશો કે કાળી રોટલી અને ધોળી દાળ કઈ રીતે? હું સમજાવું, ચિંતા ન કરો. કાળી રોટલી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે આપણો દૂધ પાક. ગરીબમાં ગરીબ માણસને પણ મિષ્ટાનનો આવો અદ્ભુત પ્રસાદ આ પરંપરા આપણને શીખવે છે કે સામાજિક સમાનતા, ઇક્વાલિટી એ માત્ર સોશિયલ મીડિયાના હેશટેગ કે કોલેજની ડિબેટ પૂરતું સીમિત ન હોવું જોઈએ. વાસ્તવિક જીવનમાં છેવાડાના માણસને સન્માન અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં ખરી સમાનતા રહેલી છે. આપણા અમદાવાદની જેમ જ ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતના બીજા કેટલાય શહેરોમાં ખૂબ જ પ્રચલિત છે. વર્ષ 1691 ઝારખંડના રાંચી નજીક ધુરવાની 100 ફૂટ ઊંચી પહાડી પર ભગવાન જગન્નાથ બિરાજે છે. અને મુંબઈના સાકીનાકા મેટ્રો સ્ટેશનથી 5 મિનિટ ચાલશો તમે તો 1988 બનેલા એક મંદિરમાં જગન્નાથપુરી જેવું સુદર્શન ચક્ર અને દશાવતારના દર્શન થશે. કે પછી તમે બંગાળના દીઘાના દરિયા કિનારે જાઓ, કે પછી આસામના દિબ્રુગઢમાં બનેલા શ્રી ક્ષેત્રધામની અંદર જાઓ. આ આસ્થા બધે જ એક સમાન છે. તો યુવા મિત્રો, આ બધી જ વસ્તુ આપણને એક જ વાત શીખવે છે, એ જ કે આપણે ભવિષ્યની અંદર કેટલી બધી સ્કિલ્સને ભેગી કરીને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ બનીએ કે કોઈ પણ સફળ આંતરપ્રિન્યોર બનીએ, આપણે આધુનિકતાના ગમે તેટલા કપડાં પહેરી લઈએ, પણ ક્યારેય એ ભૂલવાનું નથી કે આપણી રગોની અંદર દાદાની આંગળી પકડીને મંદિરે જતી એ સંસ્કૃતિનું લોહી વહે છે. આપણી અંદર ખલાસ પરિવાર જેવી અડગ કર્તવ્ય નિષ્ઠા છે. સીઓ બનીએ કે કોઈ પણ સફળ આંતરપ્રિન્યોર બનીએ, આપણે આધુનિકતાના ગમે તેટલા કપડાં પહેરી લઈએ, પણ ક્યારેય એ ભૂલવાનું નથી કે આપણી રગોની અંદર દાદાની આંગળી પકડીને મંદિરે જતી એ સંસ્કૃતિનું લોહી વહે છે. આપણી અંદર ખલાસ પરિવાર જેવી અડગ કર્તવ્ય નિષ્ઠા છે.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: यह दुर्घटना हुई। कार्डिफ में दूसरे एक दिवसीय क्रिकेट मैच में भारत ने ताजा समाचार मिलने तक 20 ओवर में 2 विकेट पर 110 रन बना लिए हैं। इंग्लैंड ने टॉस जीतकर गेंदबाजी का फैसला किया। 3 मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। मौसम विभाग ने अगले 7 दिनों में पूर्वी और पूर्वोत्तर भारत, पूर्वी उत्तर प्रदेश और पश्चिमी हिमालय क्षेत्र में तेज वर्षा का अनुमान व्यक्त किया है। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार। संरक्षण मंत्रीए कह्युं, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે। દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો। હોર્મુઝ સમુદ્રધુની પર ઈરાનની પકડ નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ। કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છી માળુઓ આજે અષાઢી બીજથી આરંભાયેલા કચ્છી સંવત 2023ના નવા વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષની દરેક કચ્છીઓને શુભકામનાઓ પાઠવી। કચ્છી નવા વર્ષ નિમિત્તે આજે જિલ્લાભરમાં યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો। જિલ્લા મથક ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવલે આકર્ષણ ઊભું કર્યું। હમીરસર તળાવને કિનારે યોજાઈ રહેલા આ કાર્નિવલમાં કુલ 48 જેટલી આકર્ષક કૃતિઓ સાથે 1200 જેટલા કચ્છ અને કચ્છ બહારના કલાકારો પોતાની કલાના રંગો પાથરી રહ્યા છે। જિલ્લામાં આજે બપોરે 3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 આંચકાઓ અનુભવાયા। યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ માધાપુર સ્થિત યક્ષ મંદિર ખાતે 7 દિવસીય વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ થયો। કચ્છના પેટાળમાં છુપાયેલા કુદરતી ખજાનાને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી। કેન્દ્ર સરકારના ખનિજ વિભાગ દ્વારા પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત રેર અર્થ ખનિજ શોધવા માટે મેગા સર્વે શરૂ કરવામાં આવ્યો। જિલ્લામાં 25 શિક્ષણ સહાયકોને મળશે પૂર્ણ પગારનો લાભ। 5 વર્ષની સેવા પૂર્ણ કરનારા આ તમામ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવવાનો આદેશ જાહેર કરાયો। ઇંગ્લેન્ડ સામેની બીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે છેલ્લા અહેવાલ મુજબ 20.3 ઓવરમાં 3 વિકેટે 111 રન કર્યા। વિરાટ કોહલી 42 રને અણનમ અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા। મુખ્ય સમાચાર પૂરા થયા।

0: આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયોમાં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં જય જગન્નાથના જય ઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી અને કેટલાક જિલ્લામાં વરસાદનું પુનઃ આગમન. આજે 92 તાલુકામાં વરસાદ, આગામી 23 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ રહી છે. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોએ વિવિધ વાનગીઓનું પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું પણ ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કર્યું. ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આજની રથયાત્રામાં વિવિધ આકર્ષણ પણ જોવા મળ્યા. આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા પણ થયા.
2: રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તવ્ય રજૂ કર્યા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી. રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલીપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. હવે ધીમે ધીમે ત્રણેય રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે રથયાત્રા યોજાઈ. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરના ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો. રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું પણ વિતરણ કરાયું.
3: દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રા આજે ભાવનગર શહેરમાં 18 કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર કેસરીઓ લહેરાયો હતો. આ 41મી રથયાત્રા પહિંદ વિધિ બાદ મંત્રી શ્રી જીતુભાઈ

0: અગાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં અવનવા વિવિધ ફ્લોટ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
1: જૂનાગઢમાં ગંધર્વવાડામાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા. ઉપરાંત જૂનાગઢ નજીકના ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોકમેળો યોજાયો. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું વિતરણ કરાયું. બોટાદમાં ગિરનારી આશ્રમ ખાતેથી 29મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી, તો ગઢડા ખાતેથી 33મી રથયાત્રામાં હરિભક્તો અને નગરજનો જોડાયા હતા. અલગ અલગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી સુવિધા કરવામાં આવી હોવાનું બોટાદના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું છે.
2: બોટાદ ટાઉન વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે ખડે પગે છે. જેમાં જોઈએ તો કુલ 2 PI છે અને અન્ય 8 PSI કક્ષાના અધિકારીઓ છે. આ સિવાય 178 નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ GRDના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે. નગરજનોને અપીલ છે, પોલીસને સહયોગ આપે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ માણે.
1: યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી રથયાત્રામાં ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરામાં કરાયા હતા. વલસાડમાં 31મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હજારો ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં 14 કિલોમીટરના માર્ગ પર 55મી રથયાત્રા યોજાઈ હતી. ભરૂચમાં ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી 20મી રથયાત્રા યોજાઈ, તો બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલ ખાતેથી નીકળી હતી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તે અંગે વધુમાં જણાવ્યું છે.
3: સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ નમો વિમાન મથક પરથી આ ઉડાનને લીલી ઝંડી આપી રવાના કરી. દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતાં પ્રદેશના પ્રવાસન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવાથી મુસાફરોનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માર્ગ તથા રેલ મુસાફરી પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ અંગે એક પ્રવાસીએ પ્રતિક્રિયા આપી છે.
4: દમણ મેં એરપોર્ટ શરૂ હુઆ બહુત ખુશી કી બાત હૈ. ઇન્ડસ્ટ્રીઝ ઓર ટુરિઝમ કે લીએ એક બહુત બડા એક મીલ કા પથ્થર સાબિત હોગા. હમ ઇન્ડસ્ટ્રી વાલો કો જો અભી સુરત સે ઓર બોમ્બે સે જાના પડતા થા, અબ હમે ઘર પે હી હમારે ફ્લાઇટ હૈ, તો હમ આયેંગે ભી યહાં પર ઓર જાયેંગે ભી યહાં સે, ઓર યહાં સે જિધર ભી જાયેગા ક્યુંકિ આગે કનેક્ટિવિટી હૈ, તો યહાં સે જાને મેં બહુત જ્યાદા સહૂલિયત હોગી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ પર તહેનાત એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડીએ 41 જેટલા ઇમરજન્સી કેસ સંભાળી સમયસર સારવાર અને લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. કચ્છ જિલ્લામાં આજે 3 મિનિટમાં ભૂકંપના 2 અલગ અલગ આંચકાઓ અનુભવાયા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બપોરે 2:20 વાગે આવેલા 3.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સરહદી ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખમીરવંતા કચ્છી લોકો આજે અષાઢી બીજના પાવન અવસરે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ નવું વર્ષ દિવાળી પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ કચ્છી લોકો આજે શા માટે નવા વર્ષની ઉજવણી કરે છે તેની વિશેષતા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
5: અષાઢી બીજના દિવસે દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ કચ્છી નવા વર્ષની પારંપરિક ઉજવણી કરી રહ્યા છે. પ્રાચીન લોકવાયકા અનુસાર

કચ્છના પ્રતાપી રાજા જામ લાખો ફુલાણી જ્યારે લાંબી સફર બાદ અષાઢી બીજના દિવસે કચ્છ પરત ફર્યા ત્યારે ચારે તરફ હરિયાળી જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી આ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું ફરમાન કર્યું હતું. વળી આ દિવસે વરસાદ વરસવાના આગમનને શુભ સંકેત ગણવામાં આવે છે અને પ્રકૃતિના આ નવસર્જનને કચ્છી માડુઓ નવા વર્ષ તરીકે આવકારે છે.

ના કામરેજ, બારડોલી અને માંગરોળ તથા કચ્છના રાપર તાલુકામાં થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ, રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટેની મંજૂરી મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અને અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માળુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
0: જુઓ આનંદભાઈ, આજકાલ તો તમે જ્યાં જાઓ ને ત્યાં મિલેટ્સની ચર્ચા, કૃષિ મેળાવડા હોય કે પછી વર્તમાન પત્રો હોય કે ટીવી ચેનલો હોય, ત્યાં તમને અચૂક સાંભળવા જોવા મળશે જ.
1: સાચી વાત છે.
0: હવે આ મિલેટ્સનું મહત્વ આપણા દેશમાં તો આદિકાળથી રહેલું છે.
1: સાચી વાત છે.
0: અને આપણે તો આજકાલ એટલે કે લગભગ 100 વર્ષથી ઘઉં ને મેંદો ને એવું બધું ખાતા થયા.
1: બરાબર.
0: પણ એના પહેલા આપણા દેશમાં તો બાજરી ને જુવાર ને એવા બધા ધાન્યોનો જ બહોળો વપરાશ હતો.
1: જો નીલમબેન, કુદરત છે ને, જે વિસ્તારમાં જે અનાજની કે જે ખાદ્ય પદાર્થની જરૂર હોય તેનું ત્યાં મોટે ભાગે સર્જન કરતી હોય છે. અને ત્યાંના લોકોને પોતાના વિસ્તારમાં થતા અનાજ ધાન્ય કે ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને જીવન નિરોગી અને લાંબુ બની શકે.
0: હા, સાવ સાચી વાત. અને જુઓ આ મિલેટ્સ છે ને, એને તો પોષક તત્વોની ખાણ ગણવામાં આવે છે. ખૂબ બધા પોષક તત્વો આ મિલેટ્સ એટલે કે બાજરો છે, જુવાર છે, પછી કોદરી કે રાગી, કે પછી આપણે ફરાળમાં ખાઈએ છીએ ને સામો, રાજગરો,
1: બરાબર,
0: આ બધા મિલેટ્સ જ કહેવાય. અને એમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને સાથે સાથે રેસા એટલે કે ફાઈબર પણ રહેલું છે. એટલે આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો અને રેસાઓ આપણને મિલેટ્સ માંથી મળી રહે છે. પરિણામે હવે મિલેટ્સ વિશે લોકોમાં જાગૃતિ આવતી જાય છે અને આ મિલેટ્સનો ઉપયોગ વધતો જાય છે.
1: જો નીલમબેન, જે ખેત ઉત્પાદો છે એનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ છે, તે રીતે વૈપારિક દ્રષ્ટિએ પણ એનું એટલું જ મહત્વ છે. ખેડૂત મિત્રો જો એને વાવે તો એને સારો આર્થિક લાભ મળે તે પણ એટલો જ જરૂરી છે.
0: હા હા આનંદભાઈ, અને આજે આપણે આપણા કાર્યક્રમમાં એટલે કે ગામનો ચોરોમાં મિલેટ્સમાં બાજરી વિશેની વાત કરવાના છીએ. પણ બાજરી વિશેની વધુ વાત કરીએ એના પહેલા સાંભળીએ.

0: જો નીલમબેન, આ સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું, ચોરાની શરૂઆત પણ કરી, અને તમે અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે મહત્વની વાતો કરીશું, ખેડૂત મિત્રોને ઉપયોગી એવી વાતો કરીશું, તો એ જણાવો.
1: હા, તો આનંદભાઈ, આજે આપણે મિલેટમાં સુપરફૂડ એવી બાજરીની વાત કરવાના છીએ, તો આવો સાંભળીએ.
0: આવો.
1: ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આજકાલ ધાન્ય પાકોમાં ચર્ચાનો વિષય હોય તો એ છે મિલેટ. હવે મિલેટ શું છે? મિલેટ એટલે આપણે જેને જાડું ધાન્ય કહીએ છીએ, તૃણ ધાન્ય કહીએ છીએ, કે પછી કચ્છીમાં જેને સનું ધાન્ય કહેવાય છે, એવા કેટલાક અનાજ. આ મિલેટ દિવસે ને દિવસે એ પ્રખ્યાત થતી જાય છે, અને ખાવાના શોખીનોએ તો એની કેટલીય વાનગીઓ પણ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાં, એટલે કે મિલેટમાં, પોષક તત્વો ઘણા બધા રહેલા છે. મિલેટ પોતે ભલે કદમાં ઝીણી, આકારમાં નાની ને ગોળ, અને રંગે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. અને આ મિલેટ એટલે બીજા કોઈ ધાન્યો નહીં, પણ આપણે જેને રાગી તરીકે ઓળખીએ છીએ, જુવાર તરીકે ઓળખીએ છીએ, સામો છે, કોરા છે, આ બધા મિલેટના જ સ્વરૂપો છે. બાજરો પણ મિલેટ તરીકે જ ઓળખાય છે. મિલેટમાં

ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વો હોય છે, અને એ પોષક તત્વોમાં લગભગ 15% જેટલું પ્રોટીન હોય છે. વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમિન અને રિબોફ્લાવિનનો સારો એવો સ્રોત મિલેટ કહી શકાય. આ ઉપરાંત મિલેટમાં શરીરને જરૂરી એવા કેટલાક એમિનો એસિડ્સ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો પણ રહેલા છે. અને સૌથી અગત્યની અને મહત્ત્વની વાત એટલે કે રેસા. મિલેટમાં ફાઇબર એટલે કે રેસાનું પ્રમાણ પુષ્કળ છે, અને જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે. અને આજકાલ તો બજારમાં ઘણા બધા પ્રકારના મિલેટ્સ મળવા સુલભ બન્યા છે. કેલ્શિયમનો મોટો સ્રોત એવો રાગી, જેને નાંગલી પણ કહેવાય છે અને ફિંગર મિલેટ તરીકે પણ જાણીતી છે. રાગી ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે, અને ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ મેળવવામાં આવે તો રાગીના પોષક તત્વોનો લાભ પણ મેળવી શકાય છે. આ ઉપરાંત રાગીની અનેક બનાવટો પણ હવે બનતી થઈ ગઈ છે. બીજી જાણીતી મિલેટ એટલે જુવાર. જુવારમાં પણ ફાઇબર ઘણું હોય છે અને વજન ઉતારવા માટે પણ મદદરૂપ થાય છે. અને પાછી ગ્લુટન ફ્રી હોવાથી જેમને ઘઉંની વાનગી ન ફાવતી હોય એમના માટે બહુ જ ઉપયોગી છે. એવી જ રીતે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં ઉપયોગી એવી કોરા મિલેટ, જે રવાની માફક અથવા તો લોટના સ્વરૂપમાં મળે છે, અને તેમાં પણ ડાયટરી ફાઇબર અને લોહતત્વ તેમજ કોપર અને મિનરલ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તો ફરાળમાં વપરાતો સામો, જેને લિટલ મિલેટ કહેવાય છે, એ પણ દેખાવમાં ભલે ઝીણો છે પણ પોષક મૂલ્યોની દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે. એમાં પણ વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આમ તમામ મિલેટ્સ એક યા બીજા લાભો ધરાવે છે. આ બધા મિલેટ જેને આપણે 2-3 મિલેટને મિક્સ કરીને એના મિશ્રણમાંથી સરસ મજાની વાનગીઓ પણ બનાવી શકીએ છીએ. તો આવો આજે આપણે મિલેટમાં સૌથી જાણીતી એવી પર્લ મિલેટ એટલે કે બાજરી વિશે થોડી વધુ વાતો કરીએ. અને બાજરી વિશે જ્યારે આજે આપણે વાત કરીએ છીએ તો આ પર્લ મિલેટ એટલે કે બાજરો, આપણે ત્યાં તો 100 વર્ષ પહેલાં બાજરી અને બાજરી જેવા અન્ય મિલેટ્સ કુળના ધાન જ ખવાતા હતા. ઘઉં અને મેંદો એ તો લગભગ 101 વર્ષ પહેલાં આપણા દેશમાં આવ્યા. એટલે બાજરો કે બાજરી એ તો ભારતમાં બહોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે જ છે. આફ્રિકા અને ભારતમાં એ પ્રાગૈતિહાસિક સમયથી ઉગે જ છે, અને આફ્રિકામાંથી બાજરો ભારતમાં આવ્યો છે. અને ભારત તો એક વૈવિધ્યસભર દેશ છે. અહીંયા અનેક પ્રકારના અનાજ, ધાન્ય, તૃણધાન્ય આ બધું ઉગે જ છે. પણ ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારના બધા મિલેટ્સ ઉગાડવામાં આવે જ છે, અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે. બાજરી આમ જોઈએ તો વિશ્વના લગભગ 131 જેટલા દેશમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં પાકેલી બાજરી છે એની બરાબરી કોઈ કરી શકે એમ નથી. અને આપણે અહીંયા તો કચ્છ સૌરાષ્ટ્રનો મુખ્ય ખોરાક પણ બાજરી જ છે. કચ્છીમાં તો બાજરજી માની, ડુંગરી જો ડળો ને લસણજી ચટણી એ મળે તો માલધારી અને ખેડૂત ભાઈઓને બીજું કશું ના જોઈએ. મહેનતકશ લોકો માટે બળ પૂરું પાડતો ખોરાક એટલે બાજરી. અને બાજરીનું સારું એવું ઉત્પાદન ભારતમાં થાય છે, જે એશિયાના કુલ ઉત્પાદનના લગભગ 80% બરાબર કહી શકાય. અને આજકાલ તો બાજરીને સુપરફૂડ તરીકે ઘોષિત કરવામાં આવી છે.

એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો બાજરીની ખેતી તરફ વળે તો એમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે એમ છે. કેમ કે જો બાજરીના સુપરફૂડ તરીકેના ગુણોને કારણે ઉપયોગ વધશે તો સ્વાભાવિક છે એમાં મૂલ્યવર્ધન પણ થવાનું, અને ધીમે ધીમે બાજરીમાંથી પણ વધારે ને વધારે જાતની રેસીપીઓ ઉત્પન્ન થવાની જ છે. એટલે બાજરીનો ઉપયોગ વધવાની શક્યતા રહેલી જ છે. બાજરીનું વાવેતર આપણે ત્યાં મુખ્યત્વે અર્ધશિયાળુ એટલે કે ફેબ્રુઆરી માર્ચ માસમાં પણ કરવામાં આવે છે, અને ચોમાસું બાજરીનો પાક પણ લેવામાં આવે છે. જો કે બાજરીનું વાવેતર મુખ્યત્વે જૂનથી મધ્ય ઓગસ્ટ સુધી થાય છે, પરંતુ જૂનના છેલ્લા સપ્તાહથી જુલાઈના બીજા સપ્તાહ સુધીનો સમય છે એ બાજરીના વાવેતર માટે શ્રેષ્ઠ સમયગાળો ગણવામાં આવે છે. બાજરી એક એવા પ્રકારનું અનાજ છે જે ચારા માટે, પશુધન માટે પણ ઉગાડવામાં આવતું હતું, પરંતુ બાજરીના ગુણો જાણ્યા પછી લોકોએ તેમના આહારમાં એને સામેલ કરવાનું શરૂ કર્યું. બાજરીનું ઉત્પાદન સૂકી જગ્યાએ વધારે થાય છે અને સમગ્ર વિશ્વમાં બાજરીની અનેક જાતો જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગરમ સ્થળોએ બાજરીની ખેતી કરવામાં આવે છે, અને તેમાં પણ બાડમેર, જેસલમેર, ઝાલોર એ રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરે છે, તો ગુજરાતમાં કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મહેસાણા લગભગ દરેક જિલ્લાઓમાં બાજરીનું વાવેતર થાય છે અને સારો એવો પાક પણ ખેડૂત ભાઈઓ લે છે. બાજરીના પાકને ગોરાળુ, મધ્યમ કાળી કે બેસર કે પછી સારી નીતારવાળી જમીન વધુ માફક આવે છે. હળની એક બે ખેડ તથા કડિયાની બે કે ત્રણ ખેડ કરી જમીનને સમતળ અને ભરભરી બનાવી અને પછી આગલા પાકના જડિયા મૂળિયા વીણીને હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલા છાંટી અને પછી પાછી એક ખેડ કરી અને જમીનમાં સરસ રીતે ખાતર ભળી જાય એ રીતે જમીનની તૈયારી કરવામાં આવે છે, અને જમીનમાં 60 સેન્ટીમીટરના ચાસ પાડી અને પછી પાયાના ખાતર તરીકે

0: હાર વચ્ચે લગભગ 60 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10 થી 12 સેન્ટીમીટર અંતર રાખી અને છોડની પારવણી કરવાથી ઉત્પાદન ક્ષમતા સારી એવી મળે છે. અને બાજરાનું બિયારણ નાનું હોવાથી જમીનમાં 4 સેન્ટીમીટરથી ઊંડું ન જાય એ રીતે વાવેતર કરવું વધારે યોગ્ય છે. આ ઉપરાંત બાજરીને પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસમાં હેક્ટર દીઠ 10 ટન છાણિયું અથવા તો કમ્પોસ્ટ ખાતર આપીએ તો ઉત્પાદનમાં સારો એવો ફરક જણાઈ આવે છે. સામાન્ય રીતે બાજરાનો પાક ચોમાસામાં વરસાદ આધારિત જ લેવામાં આવતો હોય છે, એટલે પિયત આપવાની ખાસ જરૂરિયાત રહેતી નથી. પરંતુ ક્યારેક વરસાદની ખેંચ પણ જણાય તો એકાદ પિયત આપવાથી બાજરીને ટકાવી રાખી શકાય છે. ઝીણું ધાન્ય હોવાથી 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવામાં આવે એ જરૂરી છે. બાજરાના પાકને 3 હાથ નિંદામણ 15 દિવસના અંતરે કરી કુલ 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે. પાક ઉગ્યા બાદ 10 દિવસથી પાક નીંગલે ત્યાં સુધીમાં પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જમીનને ભરભરી રાખવા માટે 2 થી 3 આંતર ખેડ કરવી જરૂરી છે. બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરુના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઇરિલમ કલ્ચરના 4 પેકેટને 15 લિટર પાણીના દ્રાવણમાં 15 થી 20 મિનિટ બોળી રાખી અને રોપણી કરવી જોઈએ. અને ધરું રોપવા માટે ચાલુ પિયતે જ ધરું રોપવું અને ત્યાર પછી એકાંતરા દિવસે હલકું પિયત આપી દેવું જેથી ધરું સારી રીતે સેટ થઈ જાય. અને મિત્રો, હવે વાત કરીએ હાઇબ્રિડ બાજરાની કેટલીક જાતોની જેનું વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય, અને એ છે GHB 558, એટલે કે ગુજરાત હાઇબ્રિડ બાજરા 558, ગુજરાત હાઇબ્રિડ બાજરા 538, GHB 719, GHB 744, GHB 732 અને GHB 905. આ બધી જાતો ગુજરાતમાં સરળતાથી વાવી શકાય છે, સરળતાથી ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ આપે છે. બાજરીનો પાક લગભગ 75 થી 80 દિવસે તૈયાર થાય છે અને તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી જોઈએ. પાક તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે ડૂંડાને દબાવતા દાણા છૂટા પડે તો સમજી લેવું કે બાજરી કાપણી લાયક થઈ ગઈ છે. એટલે બાજરીની કાપણી કરી એના ડૂંડાને બરાબર તપાવી દાણાને છૂટા પાડી સાફ કરી પૂરતા સૂકવી અને વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખી શકાય છે અને યોગ્ય ભાવે બજારમાં વેચાણ કરી શકાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી સુપરફૂડ એવી બાજરીના પાક વિશેની, બાજરીના પાકની ખેતી પદ્ધતિ વિશેની. આશા રાખીએ કે ખેડૂતોને આ માહિતી ઉપયોગી નીવડશે. મિલેટમાં સુપરફૂડ બાજરી એ વિશેની વાત આજે આપણે કરી, બાજરીની ખેતી પદ્ધતિ વિશેની પણ વાત જાણી, બાજરીના પોષણ મૂલ્યોની પણ વાત જાણી.
1: તો આવો મિત્રો, ચોરાના અંતમાં સાંભળીશું એક ગીત.

આજનો ગામનો ચોરો કાર્યક્રમ આનંદભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, તો લઈએ શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. ઓડિશાના શેરપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. અને પુરુષોની ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે 157 રન કર્યા. સમાચાર વિગતવાર. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન જેવા પડકારો છતાં ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકોનું ઉત્પાદન કર્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો હવે ખેડૂતો સાથે કામ કરવા માટે સીધા ખેતરોમાં જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેત બચાવો અભિયાન હેઠળ 1600થી વધુ વૈજ્ઞાનિક ટીમોએ 728 જિલ્લાઓની મુલાકાત લીધી, ખાસ કરીને એવા જિલ્લાઓની જે અલનિનોની પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેઓએ લગભગ 1 કરોડ ખેડૂતોનો સંપર્ક કર્યો.
1: એક સાલ મેં 44 ફસલો કી 386 નઈ કિસ્મે જિનમે સે 94 ક્લાઇમેટ રિઝિલિયન્ટ હૈ 29x45 હૈ યે વિકસિત કી હૈ. બાગવાની કી 117 કિસ્મે હમને અલગ અલગ અલનિનો કે પ્રભાવ કે કારણ ઓર વૈસે ભી જો સંવેદનશીલ જિલ્લે उनके लिए आकस्मिक योजना बनाई है. आज मैं गर्व से कहता हूं आईसीआर कृषि परिवर्तन का अग्रदूत बन चुका है.
0: ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2026 સુધીમાં વધીને 68.4% થશે, જે 1 અબજથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા માળખાના દાયરામાં લાવશે. 2015માં તે માત્ર 19% હતું. તેમણે કહ્યું કે આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો વચ્ચે ઉભરતી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે નવી દિલ્હીમાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે નોંધ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોને કારણે બધા દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશો માટે સહયોગ કરવો, પરસ્પર લાભ માટે નિર્ણાયક પગલાં લેવા અને પરસ્પર ચર્ચાઓ દ્વારા ઉકેલો શોધવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2: BIMSTEC's long-standing goals,
3: क्षेत्रीय सुरक्षा, संपर्क, निर्माण क्षेत्र और आर्थिक सुरक्षा को बढ़ाने में BIMSTEC के सामूहिक प्रयासों को आगे बढ़ाते रहना चाहिए. भारत के लिए BIMSTEC पड़ोस प्रथम के हमारे दृष्टिकोण और महासागर के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है, जो पूरे क्षेत्र में सुरक्षा

0: शिक्षा और विकास के लिए प्रगति का प्रतीक है।
1: होलिस्टिक एडवांसमेंट फॉर सिक्योरिटी एंड ग्रोथ अक्रॉस रीजन।
2: ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
3: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે રેલવે હવે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી તરફ એક નવી શરૂઆત કરી રહી છે. તે 3200 હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનમાં 10 કોચ છે, જે તેને વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક છે. જિંદ સોનીપત સેક્શન પર આ ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કોલસા જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થતી વીજળી પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં તે પર્યાવરણનું રક્ષણ કરશે અને દેશને સ્વચ્છ પરિવહન તરફ આગળ વધવામાં મદદ કરશે. આ ટ્રેનની શરૂઆત સાથે ભારત પસંદગીના દેશો જર્મની, જાપાન, ચીન અને અમેરિકાની યાદીમાં જોડાશે, જે રેલવેમાં સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી રહ્યા છે. દીપેન્દ્ર કુમારના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં પણ કચ્છી સફળતા પ્રાપ્ત કર્યા પછી સ્થાયી થાય છે, ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજતી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અષાઢી બીજ કચ્છી સમુદાયના કાયમી સાંસ્કૃતિક વારસા અને મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઓડિશાના ધાર્મિક શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. પવિત્ર પહંડી બીજે અને છેરા પહનર આ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના 3 ભવ્ય રથોને ખેંચવાની શરૂઆત આજે બપોરે ઔપચારિક રીતે થઈ. શંખ, વૈદિક મંત્રો અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે લાખો ભક્તો બડા દંડ માર્ગ પરથી શ્રી ગુંડીચા મંદિર તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું સુગમ અને સલામત સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈ તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડમાં એક ભક્તનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
4: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ હતી. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્ત વિવિધ વાનગીઓના પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના 3 રથનું પ્રસ્થાન કરાયું હતું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદ

0: અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. કરણ સમ્રાટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: ક્રિકેટ. પુરુષના ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે 26 ઓવરમાં 144 રન બનાવીને 3 વિકેટો ગુમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું છે. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. ભારત યુકે વેપાર કરાર હવે અમલમાં આવી ગયો છે. સાણંદ, સુરત, ઝઘડિયા અને દેશના વિવિધ સ્થળોથી યુકે માટે નિકાસ કન્ટેનરને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. પણ પ્રશ્ન એ થાય છે કે આ કરાર સામાન્ય માણસ, ખેડૂત કે વેપારી એના માટે શું અર્થ રાખે છે? આ કરારને સરળ ભાષામાં સમજવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અજય નાયકજી. અજયજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો હું આપને પૂછવા ઈચ્છું છું કે સામાન્ય શ્રોતાઓ માટે આ સીઈટીએ, જે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એગ્રીમેન્ટ છે, એ શું છે અને ભારત અને યુકે બંને દેશોના વેપાર માટે આ કેટલો મહત્વનો છે?
1: પહેલા તો એક વસ્તુ આપણે સમજવી પડશે કે આ જે એગ્રીમેન્ટ થયો છે તો લગભગ તમે એનો ઇતિહાસ જોશો તો લગભગ 8 રાઉન્ડ મીટિંગ ના થયા બંને દેશો વચ્ચે. ને પછી આ એગ્રીમેન્ટ પણ ગયા વર્ષે લગભગ આ જ ગાળામાં જુલાઈ મહિનામાં બ્રિટનના વડાપ્રધાન અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને દેશોના વાણિજ્ય પ્રધાનોએ આ કરાર કર્યો. એક વર્ષ

0: આ થયેલો કરાર એનો અમલ આપણે જોઈએ છે કે ગઈકાલથી અમલ શરૂ થયો. મતલબ કે આ એટલો કોમ્પ્લિકેટેડ ટ્રેડ એગ્રીમેન્ટ છે કે એનો અમલ કરતા પણ આપણને એક વર્ષ લાગી ગયું. લગભગ બ્રિટનમાં આપણે 99% વસ્તુઓની ડ્યુટી ઘણી બધી ઘટી ગઈ છે, એવું જ બ્રિટનથી આયાત થતી 90% વસ્તુમાં ડ્યુટી ઘટી ગઈ છે. બીજું કે આ એફટીએ નથી, જેને આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહીએ છીએ એ આ નથી. એટલે બીજી ભાષામાં એવું કહી શકીએ કે એફટીએમાં જે કેટલાક લાભ મળતા હોય છે એવા ચોક્કસ લાભો આ સીટીએ પ્રયોગ આપણે મળવાના નથી.
1: બરાબર. તો નિકાસમાં મળનારા જે લાભ છે આ તમે જે કહો છો એ પ્રમાણે આ કરારની વિશેષતા છે. તો જેમ તમે વાત કરી કે 99% નિકાસ પર ડ્યુટી ફ્રી એક્સેસ મળ્યો છે, આનાથી ભારતના કયા કયા ક્ષેત્રોને લાભ થશે?
0: ખાસ કરીને ટેક્સટાઇલ, જ્વેલરી, જે આપણે ત્યાં ચર્મ ઉદ્યોગ બહુ ચાલે છે એની જે ઉત્પાદનો છે એને આપણે લાભ થશે. સર્વિસ સેક્ટર, સર્વિસ સેક્ટરમાં ઘણો ફાયદો થવાનો છે. સર્વિસ સેક્ટરમાં તમે જુઓ કે આઈટી પણ સર્વિસ સેક્ટરમાં આવી જાય છે. તો જે આઈટીમાં આપણી ભારતીય કંપનીઓ ઘણી અગ્રેસર છે, તો બ્રિટનની જે કંપનીઓ છે એની આઈટી સર્વિસ આપણને ઝડપથી મળી શકે એમ છે.
1: બરાબર. અને આપણે હવે ગુજરાતના મહત્વની વાત કરીએ કે ગઈકાલે ગુજરાતના સાણંદ છે, સુરત છે, ઝઘડિયા છે, ત્યાંથી વિવિધ કંપનીઓનો જે કન્સાઇનમેન્ટ છે યુકે મોકલવામાં આવ્યું છે એમાં ઘણી વસ્તુઓનો સમાવેશ હતો. તો ગુજરાત માટે આ કરાર કેવી રીતે મહત્વપૂર્ણ છે અને ગુજરાતના પર્સ્પેક્ટિવથી આપણે જોઈએ તો કયા કયા ક્ષેત્રો એવા છે, કારણ કે વચ્ચે જે વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ હતી એના લીધે ગુજરાતના ઘણા જે ઉદ્યોગો છે એને થોડુંક નુકસાન થયું હતું, તો એની સામે અત્યારનો આ જે કરાર છે એ ગુજરાત માટે કેટલો મહત્વપૂર્ણ સાબિત થશે?
0: આપે જે સ્થળના નામ લીધા, સુરત છે કે સાણંદ છે કે દહેજ છે, એ આપને પણ ખ્યાલ હશે કે આ બધા જ ક્ષેત્રોમાં ટેક્સટાઇલ, કેમિકલ, એ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, એ બધા ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે. ને સુરત આપણું ટેક્સટાઇલ હબ ગણાય છે. ને આપને ખ્યાલ હશે કે નવસારી પાસે અત્યારે એક પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક બની રહ્યો છે. તો એ બધાને કારણે ગુજરાતના ખાસ કરીને જે નિકાસકારો છે અથવા ઉત્પાદકો છે આ બધી ચીજ વસ્તુના, એમને ઘણો ફાયદો થઈ શકે એમ છે. દહેજમાં આપણે કેમિકલ બંદર બનાવેલું છે, તો ત્યાંથી પણ ઘણા બધા કેમિકલ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એ જ રીતે સાણંદમાં પણ આપણે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઘણા બધા 2-3 કંપનીઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખ્યા છે. તો આ બધાને કારણે આ જે બધી કંપનીઓ અથવા ઉત્પાદકો છે એને ચોક્કસપણે ફાયદો થશે.
1: બરાબર. અને બીજી વસ્તુ મારે પૂછવી છે કે જે સંવેદનશીલ ક્ષેત્રો છે જેમ કે કૃષિ હોય, ડેરી હોય, એ ભારતની દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ એવા ક્ષેત્રો છે, તો એવા ક્ષેત્રો પર આ કરારની કઈ અસર પડશે?
0: કેવી રીતે? સરકારનો દાવો એવો છે કે આપણા ખેડૂતો અને ખાસ કરીને જે પશુપાલનમાં રોકાયેલા જે આપણા પશુધનના માલિકો છે એમને કોઈ આડ અસર નહીં થાય એ રીતે પ્રકારના કરાર કરાયેલા છે. પરંતુ કોઈ પણ સરકાર જ્યારે આ પ્રકારના એગ્રીમેન્ટ કરતી હોય છે ત્યારે પોતાના દેશના ઉત્પાદકોનું પણ હિત જોતી હોય છે. એટલે આપણે ચોક્કસપણે આપણા પશુપાલકો માટે અમુક એવા સેફગાર્ડ રાખ્યા છે કે જેથી કરીને બ્રિટનની જે ડેરી ઉત્પાદનો છે અથવા ચોકલેટ્સ જે છે એ બધું આપણે ત્યાં એકદમ એનું અતિક્રમણ ન થાય. કારણ કે આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમૂલ જે રીતે કામ કરી રહ્યું છે અથવા તો અમૂલ જે રીતે પોતાની પાંખો વિસ્તારી રહ્યું છે, તો એ અમૂલ તો આપને ખબર છે કે સહકારી ધોરણે ચાલતું ને માત્ર ખેડૂતોની કંપની છે. તો સ્વાભાવિક છે કે ખેડૂતો અને પશુપાલકોનું હિત જોખમાય નહીં એ માટે સરકારે એમાં કેટલાક નિયમો અથવા તો શરતો રાખી જ હશે.
1: બરાબર. અને ભારતના ખેડૂતોની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે બ્રિટનનું માર્કેટ આજે આ કરારથી ખુલી ગયું છે એવું આપણે કહી શકાય?
0: કઈક અંશે કહી શકાય. એટલા માટે કે બ્રિટનમાં આપણે જે વસ્તુ મોકલીએ એ વેલ્યુ એડેડ થઈને થવાની છે. ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત પોતાની જે વસ્તુ જ્યારે સ્વદેશી માર્કેટમાં વેચે છે અથવા તો એ વિદેશી માર્કેટમાં વેચે છે તો બંનેના ભાવમાં ફરક રહેવાનો છે. ને બ્રિટનમાં આપણને ફાયદો એ છે કે જે સ્થાયી થયેલા લોકો છે અત્યાર તો કદાચ ભારતીયોની 3-4 પેઢી ત્યાં આવી ગઈ છે, તો એ બધા પણ એક જમાનામાં સમગ્ર આફ્રિકા બ્રિટિશ કોલોની હતું, તો ત્યાંથી લોકો માઇગ્રેટ થઈને બ્રિટનમાં વસેલા છે લંડનની આજુબાજુમાં. તો એને કારણે પણ આપણા ઉત્પાદકોને ફાયદો થવાનો છે. એટલે ભારતના અથવા તો કહો ગુજરાતના ઉત્પાદકો કે ખેડૂતો માટે એક મોટું વૈશ્વિક બજાર ઉપલબ્ધ થઈ રહ્યું છે.
1: બરાબર. આપણે ફળ હોય કે શાકભાજી હોય કે ઘણા બધા પ્રોડક્ટ્સ જે છે એ આજે આપણે સહેલતાથી એનો નિકાસ કરી શકીએ. તો આ તો વાત એમાં સ્પષ્ટ થાય છે કે મોટી કંપનીઓને કે ખેડૂતોને આપણે વાત કરી કે એમાં લાભ થશે, પણ આપણે ગુજરાતના એમએસએમઈની વાત કરીએ તો નાના ઉદ્યોગકારો માટે આ કરારનો કોઈ ખાસ એમાં તકો ઉપલબ્ધ છે કે પોતાનો માલ એ લોકો પણ યુકેમાં વેચી શકે એવી રીતની કોઈ વ્યવસ્થા આ કરારમાં?
0: આપે જે એમએસએમઈની વાત કરી તો ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ પાયોનિયર ગણાય છે. તો કેમિકલ ફાર્માસ્યુટિકલ એ બધી વસ્તુઓ

0: ગુજરાતીના ઉદ્યોગપતિઓના લોહીમાં છે, એટલે એ લોકો જે ફાર્મા પ્રોડક્ટ અત્યારે બનાવે છે તો એને માટે મને એવું લાગે છે કે એ લોકો માટે બહુ મોટી તક રહેલી છે. આ ઉપરાંત મશીનરી પાર્ટ્સની પણ અમુક મોટી તક રહેલી છે, કારણ કે જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે, વિકસિત દેશો છે, એ લોકોએ પોતાને ત્યાં પર્યાવરણ હોય કે પ્રદૂષણને કારણે કે કોઈ પણ કારણસર અથવા તો ત્યાં જે કેટલીક મૂવમેન્ટ ચાલતી હોય છે એને કારણે અમુક ઉત્પાદનો અટકાવી દીધા છે.
1: બરાબર. અને આપણે આ કરારની વાત કરીએ તો એક શબ્દ જે છે ડીસીસી, જે ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કરાર, એની ખૂબ ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો અમારા શ્રોતાઓને આપ સમજાવજો કે આ કોન્સેપ્ટ શું છે અને ભારતના જે પ્રોફેશનલ્સ છે જે યુકે જાય છે તો એને આ કરારથી આર્થિક રીતે કેવી રીતે ફાયદો થશે.
0: અત્યારે એવું છે કે કોઈ પણ પ્રોફેશનલ વિદેશમાં કામ કરતો હોય તો એ ભારતીય નાગરિક જ હોય છે, ભલે ત્યાં વર્ક પરમિટ પર કે બીજી રીતે ત્યાં કામ કરતો હોય. તો અત્યારે એવું થાય છે કે એ પ્રોફેશનલને બંને દેશમાં ટેક્સ ચૂકવવો પડે છે, કંપની પણ લે છે ને એને પોતાને પણ પર્સનલ ટેક્સ પણ આપવું પડે છે. હવે શું થશે કે આ કરારને કારણે બંને દેશોમાંથી ગમે ત્યાં તમે કામ કરતા હશો તો એનો જે એમ્પ્લોયર છે, તમે જે જ્યાં નોકરી કરતા હો એ કંપની, એ માત્ર એક જ જગ્યાથી તમારી પાસે વસૂલ કરી શકશે. એને કારણે પ્રોફેશનલને મોટો ફાયદો એ થશે કે અત્યારે જેને ડબલ, જેને આપણે ડબલ ટેક્સ ચૂકવણી કહીએ છીએ, એમાંથી બચી જશે. ને ઉપરાંત કંપનીઓ માટે શું થશે કે બધું કાગળ કામ ઘણું બધું ઘટી જશે.
1: બરાબર. એટલે પ્રોસિજરલ
0: જે છે એ બધું પતી જશે.
1: બરાબર. આપણે હવે આ કરારના વિઝનની વાત કરીએ. જેમ આપણે શરૂઆતમાં પણ આપણે કીધું કે અમલીકરણ જે છે આ કરારનું એ બહુ અગત્યનું છે અને બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. તો અમલીકરણ પછી ભારત અને યુકે વચ્ચેના જે દ્વિપક્ષીય વેપાર છે એને એની ઉપર કેવી રીતે અસર થશે? કારણ કે અત્યારે જે વિઝન છે એ તો એમ કહે છે કે 2030 સુધીમાં વેપાર જે છે બમણો કરવાનો લક્ષ્યાંક છે. તો એ કેટલું વાસ્તવિક છે અને તેનાથી આપણા દેશના અર્થતંત્ર પર કેવી અસર થશે?
0: આમ તો એવું કહે છે કે $100 બિલિયન નો વેપાર કરવાનો આપણો લક્ષ્યાંક છે.
1: બરાબર.
0: પણ એક ઠેકાણે એવું પણ આવ્યું છે કે આ કરારથી બ્રિટનનું અર્થતંત્ર એના GDPમાં 1.06% વધારો થશે, જ્યારે ભારતના અર્થતંત્રમાં 0.06% વધારો થશે. એટલે આંકડા જોઈએ તો આપણે એવું લાગે કે ભારતને ઓછું ફાયદો થવાનો છે, બ્રિટનને સૌથી વધારે ફાયદો થવાનો છે. પરંતુ કરારના અમલીકરણ, અને મને એવું લાગે છે કે આપણે ભારતીયો કોઈ પણ વસ્તુના અમલીકરણમાં બહુ કુશળ છીએ, ઉપરાંત આપણને બહુ ઝડપથી કોઈ પણ વેપાર જે ટ્રેડ ઓપોર્ચ્યુનિટી હોય છે એ આપણને પકડી લેતા આવડે છે. તો એ દિશામાં જો આપણા જે MSMEના ઉત્પાદકો છે અથવા તો આપણે અગાઉ જે વાત કરીએ કેમિકલ કે ફાર્મા વાળા, IT સર્વિસ વાળા, ટેક્સટાઇલ વાળા, એ લોકો જો આ વસ્તુ પકડી લેશે તો મને એવું લાગે છે કે આ ભલે અંદાજો હોય પણ અંદાજોને આપણે ઓવરકમ કરી શકીએ એમ છીએ.
1: બરાબર. અને ગઈકાલે ડેપ્યુટી હાઈ કમિશનરના બોલવામાં પણ આ વાત આવી હતી કે બંને દેશોના અર્થતંત્રને જે છે 5-5% તો ફાયદો થવાનો જ છે. તો હવે જેમ શરૂઆતથી આપણે વાત કરી રહ્યા છે કે કોઈ પણ કરાર હોય તો એના અમલીકરણમાં ઘણા બધા પડકારો રહેતા હોય છે અને એના માટેની તૈયારીઓ પણ બહુ જ અગત્યની હોય છે, તો જ આ કરારની સફળતા એના ઉપર નિર્ભર હોય છે. અને આ કરારની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો ગુણવત્તા, આ શરૂઆતથી આપણે આના પર વાત કરતા આવ્યા છીએ કે એના ઉપર આ કરારની ખરેખર સફળતા નિર્ભર છે. તો આપણા નિકાસકારોએ યુકેના આંતરરાષ્ટ્રીય માપદંડોને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરવી પડે એવું આપને લાગે છે?
0: એક તો મને એવું લાગે છે કે આપણા જે ઉત્પાદકો છે પોતાને પોતાની જાતને એમને શિક્ષિત કરવી પડશે, એજ્યુકેટ કરવી પડશે. એ ઉપરાંત આપણા જે કામકાજના સ્થળો હોય છે એને આપણે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના બનાવવા પડશે. હવે આ બધું તમારે કરવું હોય તો એના માટે પૈસા લાગતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણા ઉત્પાદકોની તૈયારી છે કે કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ હોય છે તો એક હાથે તાળી વાગતી નથી. ઉત્પાદક કેટલો તૈયાર છે, સરકાર પણ તમને ક્યારે મદદ કરે કે તમે પણ એટલા તૈયાર હોત તો.
1: બરાબર.
0: બાકી તો સરકાર બી તમારો હાથ નહીં પકડશે. તમારી પાસે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ માપદંડ પ્રમાણેનું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ન હોય તો સ્વાભાવિક છે કે ત્યાંથી તમે ગુણવત્તાજન્ય માલ ઉત્પન્ન કરી શકવાના નથી. હવે જો આવી સ્થિતિમાં કોઈ પણ ઉત્પાદક મેન્યુફેક્ચરર બેંક પાસે કે નાણા સંસ્થા પાસે પૈસા લેવા જાય તો એ લોકો પણ આ બધી વસ્તુ તપાસતા હોય છે. એ ઉપરાંત પછી સરકારના નીતિ નિયમો પણ આવે છે, એ લોકો પણ જોતા હોય છે કે ભાઈ આખું સ્ટ્રક્ચર એના પ્રમાણે છે કે કેમ નહીં. એટલે આ બધી શરતો પણ એમને પાલન કરવું પડશે. એટલે મને એવું લાગે છે કે આપણા ઉત્પાદકોએ પોતાની જાતને પહેલા તો જાગૃત કરવી પડશે, શિક્ષિત કરવી પડશે અને સાથે સાથે એમની સાથે જે કામ કરે છે વેન્ડર્સ, જરૂર માત્ર કર્મચારીઓ નહીં પણ એમના જે વેન્ડર્સ છે, એમને જે વસ્તુ પૂરી પાડનારા એમના જે આનુષંગિક લોકો છે, એમને પણ એમણે એજ્યુકેટ કરવા પડશે, એમને જાગૃતિ લાવવી પડશે કે ભાઈ આપણે હવે ઇન્ટરનેશનલ લેવલનું કામ કરીએ છીએ તો એમાં આ પ્રકારના આપણા ધારા

0: શ્રવણ છે તો એ પ્રમાણે એમને પૂરું પાડવામાં આવે. કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે જરૂરી નથી કે એ વસ્તુ માત્ર ને માત્ર જે તે સ્થળે જ ઉત્પન્ન થતી હોય.
1: બરાબર.
0: એમાં 25-50 જાતના પૂજા લાગતા હોય છે. તો એક વસ્તુ ક્યાંકથી આવતી હોય કે એક વસ્તુ ક્યાંકથી આવતી હોય, હવે એ તમને જે પૂજા પૂરા પાડનાર તમારો જે સપ્લાયર છે એ તમારી ક્વોલિટીને મેન્ટેન થાય એવું જો તમને માલ પૂરો ના પાડે તો તમારી જે ફિનિશ પ્રોડક્ટ છે એ છેવટે જ્યારે બ્રિટન પહોંચશે તો એ પોટ પર જ અટકી જવાની છે. તો આગળ જતા એવું પણ કે ઘણા બધા લીગલ ઇસ્યુ પણ ઉભા થઈ શકે. એટલે મને એવું લાગે છે કે આ બધા પડકારો આવી શકે ને એનો પણ આ લોકોએ સામનો કરવો પડશે.
1: બરાબર. ચોક્કસ એ દિશામાં સરકાર દ્વારા પણ અત્યારે પગલાં,
0: મને એવું લાગે છે કે સરકાર આના માટે ટ્રેડ એસોસિએશન સાથે રહીને કેટલાક સ્થળે વર્કશોપ પણ કરશે, સેમિનાર પણ કરશે. તો મને એવું લાગે છે કે એ લોકોમાં તો જાગૃતિ આવશે પણ છેક સુધી આ જાગૃતિ પહોંચશે અને એ લોકો એ દિશામાં વિચારશે તો એમનું માઇન્ડસેટ પણ એ પ્રકારનું બનશે.
1: બરાબર. વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે બહુ બદલાઈ રહી છે અને આપણે જોયું છે કે છેલ્લા એક વર્ષમાં ખાસ્સા ઉતાર ચડાવ આપણને જોવા મળ્યા. તો એ પરિપ્રેક્ષમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારત અને યુકેનો આ કરાર જે છે એ આગળની દૃષ્ટિએ આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરીએ એ દિશામાં આપ શું કહેશો કે કેવી રીતે આ કરાર મહત્વપૂર્ણ છે?
0: બ્રિટન સાથેનો કરાર ઉત્સાહજનક એટલા માટે છે કે આપણે જોયું હશે કે છેલ્લા નજીકના ભૂતકાળમાં ઇયુ સાથે, ન્યુઝીલેન્ડ સાથે, ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારના કરાર કરવાની દિશામાં છીએ. પણ બ્રિટન સાથેનો પહેલો કરાર છે કે જે અમલમાં પણ આવી ગયો એને આપણે હવે એને અસરકારક રીતે કાલે મૂકી પણ દીધો. તો એને કારણે શું થશે કે બાકીના દેશો સાથે અત્યારે જે આપણી વાટાઘાટો ચાલી રહી છે, અમેરિકાનો અત્યારે મને એવું લાગે છે કે આખો કિસ્સો અત્યારે અલગ છે. તો બ્રિટન સાથેની વાટાઘાટોનો આપણો આ એક મને એવો લાગે છે કે આ એક ટેસ્ટ કેસ છે ને જો એમાં આપણે સાંગો પાંગ પાર પડીશું તો બાકીના લોકો ઇયુ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સાથે આપણે બહુ સરસ રીતે કામ કરી શકીશું. ને કદાચ એવું પણ બને કે આ બધાને કારણે અમેરિકા પર એક પ્રેશર પણ ઊભું થઈ શકે. એટલે મને એવું લાગે છે કે બ્રિટન સાથેનો આપણે એગ્રીમેન્ટ આપણા માટે એટલા માટે બહુ પ્રોત્સાહક છે કે એના આધારે આપણે બીજા દેશો સાથે પણ બહુ સરળતાથી કામ પાર પાડી શકીએ.
1: બરાબર. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જે
0: છબી છે અથવા તો આપણે જે ડિપ્લોમસી જેને કહીએ છીએ તો ડિપ્લોમસીમાં ભારતનું સ્થાન કદાચ થોડું વધારે મજબૂત થશે, ભારતનો અવાજ સંભળાતો થશે તો એનો પણ ફાયદો મળશે.
1: બરાબર. અને પહેલા જ દિવસે ગઈકાલે $14 કરોડ જેટલા માલસામાનની નિકાસ થઈ છે. ખરેખર આપે કીધું એ પ્રમાણે પ્રોત્સાહક છે. અજયજી, આપે ખૂબ જ સરળ શબ્દોમાં આ આર્થિક કરારને અમારા શ્રોતાઓને સમજાયો. અને શ્રોતા મિત્રો, ભારત અને યુકે એના વચ્ચેનો જે આ સેટા જે કરાર છે એ માત્ર કાગળ પરનો કરાર નથી પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે વૈશ્વિક દરવાજા ખોલવાની એક સુવર્ણ તક છે અને જેનો લાભ ખરેખર દરેકે દરેકે લેવો જોઈએ. પણ જેમ અજયજીએ કીધું એ પ્રમાણે એના માટે સૌથી અગત્યનું આજે આપણા માટે છે કે ગુણવત્તા જાળવી રાખીને આપણે વૈશ્વિક બજારમાં નિકાસ કરવાની છે તો એ દૃષ્ટિએ આપણે ઉત્પાદન કરવું પડશે. ગઈકાલે રવાના થયેલા જે કન્સાઇનમેન્ટ છે એ માત્ર શરૂઆત છે. આપ આવ્યા અને આપે એટલી સરળ શબ્દોમાં માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા અંક સાથે. નમસ્કાર.